નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેર

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એકતારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એણે તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા.

હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહાપ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નોનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડો મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चित्तं विष्णे भुवनं विष्णम् अतोभिलासु यदि ते सुखे स्यात् चित्तप्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ. કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. તો કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો.

0: पुत्र के साथ। હવે જોયું નારદજીએ કે લક્ષ્મીજી તમે જ્યારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જ્યારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો। એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો। આ લક્ષ્મી મારું આગમન આપ સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88। ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હેલો સર, જે પ્રિયંકા, અને આજે છે વર્ષાબેનનો બર્થડે. તો વર્ષાબેન ઠાકર તમે ઓળખતા જ હશો, આપણા ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરના ધર્મપત્ની અને આપણા કોલેજની અંદર જેઓ લાઇબ્રેરિયન તરીકે બહુ સમયથી પોતાની ફરજ બજાવે છે તેમનો જન્મદિવસ છે. તો વર્ષાબેન, સૌપ્રથમ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: આભાર.
0: તો આ વખતે બર્થડે ઉપર તમારો શું પ્લાન છે? પહેલાં તો કેવી રીતે ઉજવશો?
1: સૌ પહેલાં તો સવારે ઉઠીને એઝ ઇટ ઇઝ રૂટિંગ મારી જે છે એ ભગવાનને પ્રાર્થના કરું છું અને સારું કામ કરવાની મને શક્તિ આપે, નવા વર્ષે પણ એવી જ રીતે કામ કરવાની શક્તિ આપે. અમે એક મહિલા ક્રેડિટ સોસાયટી ચલાવી રહ્યા છીએ, એમાં આ વખતે ગૃહ ઉદ્યોગનો ટોપિક એમ કે લેવાના છીએ. અને બહેનો જે પોતે ઘરે વસ્તુઓ પ્રોડક્ટ જેમ કે ખાખરા છે, અથાણા છે, બધું બનાવે અને એને અમે 450 જેટલા અમે સભ્યો છીએ ક્રેડિટ સોસાયટીમાં, તો એની બનાવેલી પ્રોડક્ટ અમે લગભગ એટલા લોકો જ લઈએ ને તો એને સીધો માર્કેટમાં ગ્રાહક સુધી જવું ના પડે અને એની પ્રોડક્ટ ના એને સામે વળતર સારી રીતે મળી શકે એવી ગણતરી છે આ વર્ષે, નવા વર્ષે અમારા.
0: ઓકે. અને આ વર્ષે તમે કંઈક નવું વિચાર્યું પોતાના બર્થડે ઉપર કે આવું કરીશ હું હવે?
1: આમ તો આપણે હિન્દુ પરંપરા પ્રમાણે તો કંઈ વિશેષમાં નથી હતું, પૂજન કરાવતા હોઈએ છીએ દર બર્થડેના દિવસે. હું અભિષેક વગેરે કરાવતી હોઉં છું, ગૌશાળામાં જતી હોઉં, ગાયોને ચારો વગેરે જો મારા હાથે જ થાય તો વધારે સારું, ના થાય તો હું એ રીતે મારી રીતે એ કામ કરાવડાવતી હોઉં છું. બાકી વિશેષમાં કઈ ઉજવણીમાં છે નહીં હવે.
0: ઓકે. અને તમારા રેડિયો પરથી તમે કયું સોંગ ડેડિકેટ કરવા માંગશો તમારા બર્થડે ઉપર?
1: કોઈ પણ મોહમ્મદ રફીનું ગીત મૂકજો.
0: મોહમ્મદ રફીનું. ઓકે, તો ચાલો સાંભળીએ મોહમ્મદ રફીનું સોંગ અને વર્ષાબેનને ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: ખૂબ ખૂબ આભાર પ્રિયંકા.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: પામે છે ત્યારે લાલ હોય છે, તેવો જ સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોક કોક ને મારને કો રોજ રોજ ત્યારે ખબર આવે
1: કલ હું આ
2: એક વાર તા એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા એટલી બધી ગાળો દીધી એટલી બધી ગાળો દીધી બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો તમે આવ્યા મારી પાસે મને આટલી બધી વાતો કરી પણ મને ક્ષમા કરજો મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ ને તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ ખબર છે શું કરીએ છીએ બુદ્ધ કે પણ તમે ગાળો દો છો હું લઉં તો ને તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો દસ વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી હું કોઈની ગાળો લેતો નથી કોઈની પ્રશંસા લેતો નથી તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે આ અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે બીજાથી સંચાલિત થાય છે પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો એનો ગ્રહણ કરો તો જ આવી પ્રતિક્રિયા આવે એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કઈ ન થાય
2: એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતું નથી એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર
0: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ
3: મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ શ્રીમદ ભગવદ્ ગીતાના એક પછી એક અધ્યાયોનું નિરીક્ષણ કરતા કરતા, એને સમજવાનો પ્રયત્ન કરતા કરતા આપણે 15 અધ્યાય પૂરા કરી અને 16 અધ્યાયમાં પ્રવેશી ચૂક્યા છીએ. આપણે આગળ જોયું તેમ 16 અધ્યાય જે છે તે દૈવી અને આસુરી સંપત્તિની વાત કરે છે. સંપત્તિ જે લઈને આપણે જન્મ્યા છીએ, જે આપણા સાથે આપણા સ્વભાવનો ભાગ બનીને આપણી અંદર સ્થિત છે, આમ તો એ સંપત્તિ છે. જો સંપત્તિ સારી ના હોય તો સંપત્તિ જ વિપત્તિ બની જાય. પણ આ ઉત્તમ સંપત્તિ જે આપણને આપણા પોતાના જન્મની સાથે જ પ્રાપ્ત થઈ છે, અભિજાતઃ એવા શબ્દો વાપર્યા છે ગીતાએ, એ આગળ જોયું એમ બે પ્રકારે છે, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દૈવી એટલે ઉત્તમ, દિવ્ય, શ્રેષ્ઠ. આસુરી એટલે નિમ્ન, નીચ, કનિષ્ઠ. એ શું કરશે એ હવે કહેવાના છે એટલે હું બોલતો નથી, પણ આપણે શરૂઆતના 3 શ્લોક દરમિયાન જોયું એ બધી દૈવી સંપત્તિઓ ગણાય છે. આ બધી દૈવી સંપત્તિઓ છે, આપણને મળી એમાં ઈશ્વરનો ઉપકાર છે. અલબત્ત આપણા કર્મોના પરિણામ રૂપે મળી હશે, પણ સંપત્તિ દૈવી લઈને જન્મે છે એ માણસ સદભાગી છે. કઈ કઈ દૈવી સંપત્તિઓ છે એ વિસ્તારપૂર્વક ગણાવી છે અને આપણે એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે. અભય, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિતિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ,

अहिंसा, सत्य, अक्रोध, त्याग, शांति, अपिशुनत्व, दया, अलोलुपत्व, मार्दव, री, अचंचल, अचांचल्य, तेज, क्षमा, द्रुति, शौच, अद्रोह, अनतिमानिता, आ बधी दैवी संपत्तिओ छे। आटली बधी दैवी संपत्तिओ गणावी छे। आपणे આપણે જાતનું પરીક્ષણ કરવું જોઈએ કે આમાંથી કઈ સંપત્તિઓ આપણી પાસે છે। જરા એક પેપર લઈ, કાગળ, અને આપણે વિચાર કરવા માંડીએ કે આમાંથી શું શું છે આપણી મનોવૃત્તિમાં, આપણા સ્વભાવમાં, આપણી પ્રવૃત્તિઓમાં, આપણા વ્યવહારમાં, આમાંથી કઈ કઈ વસ્તુઓ ઉતરી આવે છે। તો આપણને ચોક્કસ ખાતરી થશે કે આમાંનું કેટલુંક તો લઈને આપણે જન્મ્યા છીએ। આપ જો આ ભગવદ્ ગીતાને નિયમિત રીતે સાંભળતા હશો તો એ પણ એનું જ પરિણામ છે, દૈવી સંપત્તિ છે, નહીં તો ઈચ્છા જ ના થાત। તો આપણે જોવું જોઈએ કે આ જેને દૈવી સંપત્તિ તરીકે ગણાવે છે ભગવદ્ ગીતા, એ દૈવી સંપત્તિઓમાંથી આપણે કેટલી લઈને જન્મ્યા છીએ, ક્યાં ઉણપ છે। જે અર્થમાં ગીતાકાર જે શબ્દનો પ્રયોગ કરે છે એ વ્યાપક અર્થની અંદર આપણામાં છે કે કેમ। અહિંસા એમ કે ત્યારે આપણે કોઈને મારતા નથી તો એ અહિંસા થઈ ગઈ, કે આપણે કોઈને સહેજ પણ દુઃખ પહોંચે એવું મનસા વાચા કર્મણા કંઈ કરીએ છીએ, જો કરીએ છીએ તો હજુ આપણે અહિંસા શીખવાની બાકી છે। સત્ય, આપણે હંમેશા સાચું જ બોલીએ પણ હંમેશા સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, આપણે હંમેશા જે બોલીએ છીએ તે માત્ર તથ્ય છે કે તથ્યથી સત્ય તરફ જવાની આપણી ગતિ છે। આપણે આમ વિચારીને જો ચાલીએ તો આપણને ખબર પડશે કે આપણી અંદર પણ આ દૈવી સંપત્તિઓ ઓછા વત્તા સ્વરૂપે, નાના મોટા સ્વરૂપે આપણામાં વસી રહી છે। એને પ્રોત્સાહન આપીએ, અને બીજી તરફ આસુરી સંપત્તિઓ છે જે સંપત્તિ પતનના માર્ગે લઈ જાય છે। જેમ આપણી અંદર ઓછા વત્તા પ્રમાણમાં દૈવી સંપત્તિઓ છે, એમ જ આપણી અંદર ઓછા વત્તા પ્રમાણમાં આસુરી સંપત્તિ પણ હશે। માણસ છીએ, પરિપૂર્ણ ઈશ્વર તો નથી, દેવોની અંદર પણ જો છે તો માણસમાં કેમ ના હોય। દેવોમાં લોભ લાલચ છે, આપણે જો પૌરાણિક કથાઓ વાંચતા હોઈએ તો આપણને ખ્યાલ આવશે, તો આપણામાં તો હોય ઓછા વધતા પ્રમાણમાં। દેવોને પણ એક સ્તર કહ્યો છે ગીતામાં, તમે જોયું હશે આગળ, દેવાન દેવ યજો યાંતિ મદ ભક્ત યાંતિ માં પીએમ કહ્યું ત્યારે, દેવોમાં કેટલીક વિશિષ્ટ શક્તિઓ છે, એ લોકો કદાચ સુપર હ્યુમન હોઈ શકે, અતિ માનવીય, એમનામાં દૈવી સંપત્તિઓ કદાચ થોડા વિશેષ પ્રમાણમાં હોય, અને આસુરી સંપત્તિઓ પણ, આપણે તો માણસ છીએ, આપણામાં તો હોવાની શક્યતાઓ છે, એના ઉપર આપણે વિજય મેળવવાનો છે, એ સંપત્તિને આપણે દૂર કરવાની છે। જો આસુરી સંપત્તિ આપણામાં હોય તો એના માટે પણ ગીતામાં શબ્દ તો વાપર્યો સંપત્તિ, પણ જો એ હશે તો દૂર કરવાની છે। બે નંબરનો પૈસો કમાયો હોય માણસ તો એની સંપત્તિ તો ગણાય, પણ સમજ આવે કે આ બે નંબરનો પૈસો છે અને મારી પાસે ન હોવો જોઈએ, તે દિવસથી એને એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરે તો એ સંપત્તિ વિપત્તિ ના બને। તો ગીતાકારે આવી આસુરી સંપત્તિઓ કઈ ગણાય।

આવી છે, ચોથા શ્લોકમાં આવે છે, 16મા અધ્યાયના. આપણે ત્યાંથી આજે શરૂઆત કરવાના છીએ. દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. દૈવી સંપત્તિ તો એમણે સતત 3 શ્લોક સુધી ગણાવીને કેટલી બધી ગણાવી. આસુરી સંપત્તિઓની વાત કરતી વખતે ગીતાકાર સંકુચિત થઈ ગયા છે, બહુ ઓછી ગણાવી છે, પણ એ ઓછામાં ઘણું છે. કારણ કે ઓછા વધતા અંશે આપણી પાસે એ બધી વસ્તુઓ આવે છે, સુખ આવે, શાંતિ આવે, આનંદ જેવું કંઈક આવે, એની સાથે પેલી આસુરી સંપત્તિઓ ખેંચાઈને આવે. સરસ મજાનો પૈસો થઈ ગયો એટલે પછી કુટેવો આવે. અહીંયા કહે છે કે આટલી આસુરી સંપત્તિઓ છે એને ધ્યાનમાં રાખજો અને એને ઘૂસવા દેતા નહીં તમારી પાસે. અંદર છે તો એને કાઢી મૂકો. કઈ છે? સૌથી પહેલું દંભ. અને કઈ આપણે સમજાવવાની જરૂર નથી. આપણે સૌ ઓછા વધતા અંશે દાંભિક જીવન જીવતા હોઈએ છીએ જ. દંભ તો હોય, ઉપરથી માણસ એક લાગતો હોય અને અંદરથી કંઈક જુદો હોય. સારા હોવાનો ડોળ કરતો હોય, સંત હોવાનો ડોળ કરતો હોય, શ્રેષ્ઠ હોવાનો ડોળ કરતો હોય, ઉદાર હોવાનો ડોળ કરતો હોય. દેખીતી રીતે આપણને લાગે કે ઉદારતા છે, પણ એ તો એનો દંભ હોય આખો. અને કઈક હોય ત્યાં દંભ હોય. તો સૌથી પહેલી આસુરી સંપત્તિ છે દંભ. દંભ, દંભને દૂર કરો તો ઘણું બધું દૂર થઈ જશે. જે છો એવા જીવો, સરળતાથી જુઓ, પછી જુઓ કેવી મજા આવે. બધી પેલી દૈવી સંપત્તિઓ આમ સામેથી આવીને મળશે. દંભ, દર્પ, અભિમાનશ્ચ. દર્પ અને અભિમાન લગભગ સરખા છે, લગભગ સરખા છે. દર્પિષ્ટ માણસને પોતાને હું કંઈક છું એનો ગર્વ થઈ જાય, દર્પ થાય. કંઈક સત્તા મળી, કંઈક ધન સંપત્તિ મળી, કંઈક સુખ સાધનો મળ્યા એટલે એક પ્રકારનો દર્પ આવી જાય. અને દર્પ આવી જાય એટલે જેની પાસે નથી એના તરફનો આપણો વ્યવહાર બદલાઈ જાય તરત. તો દર્પ, દર્પ ના થાય એની કાળજી રાખવી જોઈએ. અને દર્પ આવે એટલે તરત જ અભિમાન આવે. હું કરું, આ મેં કર્યું, હું સત્તાધીશ છું, મારા હોવા છતાં આ કેમ થાય, તમે મને પૂછ્યા વિના કેમ કરી શકો. અભિમાન આવે, અભિમાન આવે એટલે માણસનું માથું આમ ઊંચું થઈ જાય, ગર્વથી આમ ફાટું ફાટું થઈ જાય. એમ કહે છે કે લક્ષ્મી આવે, પૈસા, ધન દોલત આવે એટલે આવતી વખતે પીઠમાં લાત મારીને આવે એટલે માણસ આમ ઢાઢ દઈને છાતી કાઢીને ચાલતો થઈ જાય. પણ જાય ને એ વખતે પેટમાં લાત મારીને જાય એટલે ઢીલો ઢસ થઈ જાય, ઊંધો વળી જાય અડધો. અભિમાન થઈ જાય જે છે એનું પોતાની પાસે. દંભ, દર્પ, અભિમાન સ્વભાવગત ગુણો છે આ બધા. કઈ ના હોય એની પાસે પણ અભિમાન હોય છે, નથી હોતું એમ નહીં, હોય એનું અભિમાન હોય એ તો એક વાત છે, પણ ન હોય એનું અભિમાન હોય છે. અરે મેં તો ત્યાં સુધી જોયું છે કે પોતાને પીડા થતી હોય ને એનું અભિમાન હોય છે.
એવો રોગ થયો છે એટલે

બધી વેદના થાય છે કે આ તો હું જ સહન કરી શકું, મારી જગ્યાએ બીજો કોઈ હોય તો રડી રડીને અડધો થઈ જાય, મરી જાય. લોકો દુઃખનું અભિમાન લેતા હોય છે, પીડાનું અભિમાન લેતા હોય છે, કારણ કે અભિમાન સ્વભાવનો ભાગ થઈ ગયો હોય. કારણ કે હું આઈ મોટો હોય, તો એ જ્યારે હું કે આઈ અંદર જાગૃત થાય ને, એટલે એને અભિમાન કહેવાય, અને એને કારણે જે સ્વભાવમાં પરિવર્તન આવે એને દર્પ કહેવાય. દર્પ અભિમાનશ્ચ, એની સાથે સાથે તરત જ આવે છે ક્રોધ. નાની નાની વાતમાં ક્રોધ થઈ જાય, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય માણસ, મોટી વાતમાં ના થઈ જોઈએ. પેલામાં કહ્યું છે કે તમારે જે કઈ કરવાનું હોય, કર્મ કરવા કરતી વખતે હિંસા પણ માનો કે કરવી પડે, તો નિશ્ચલ ભાવે શાંત ચિત્તથી કરવાની હોય, ક્રોધ તો ના થવો જોઈએ. ક્રોધને આપણે કહ્યું હતું કે ક્રોધ તો શું છે, જાણે કે કોઈ માણસે કોઈ નશાનું સેવન કર્યું હોય અને પછી એને પોતાની ઉપર કાબુ ના રહે, ક્રોધનું એવું છે. ક્રોધ, એને ક્રોધ થઈ જાય તો દંભ, દર્પ, અભિમાન, આ બધા ક્રમિક છે, એકબીજાની સાથે જોડાયેલા છે, સાંકળની જેમ જોડાયેલા છે. ક્રોધ, અને જે વખતે આ ત્રણ આયા એટલે પારુષ્યમ, પરુષતા આવે, પુરુષતા નહીં પરુષતા. પરુષ એટલે ખરબચડાપણું, માણસ ખરબચડો થઈ જાય, સ્નિગ્ધ ના રહે. કેટલાક માણસો એવા છે કે સ્નિગ્ધ હોય, સ્નેહાળ હોય, વાત કરે ત્યારે પ્રેમથી કરે, અને કેટલાક એવા હોય કે જે ખરબચડા હોય, એમના વ્યવહારમાં પણ કોમળતા ના હોય, પથ્થર જેવા, પથ્થરે પાછો આરસનો નહીં, એને ઘસી ઘસી ઘસીને. નર્મદાની અંદર અમરકંટક પાસેથી જે વખતે પથ્થર પડે નદીના પાણીમાં, એ વખતે તો એ પથ્થરનો ટુકડો હોય, એને ખૂણિયા હોય, એને કરકશતા હોય, એની ચારે બાજુ એ પરુષપણું હોય, ખરબચડાપણું હોય, પણ પછી નર્મદાના જળની અંદર ઘસડાતા ઘસડાતા ઘસડાતા ઘસડાતા ચાલતો ચાલતો ચાલતો ચાલતો જે વખતે નીકળે ઓમકારેશ્વર પાસે, તો એ વખતે એવો સુવાળો ને સ્નિગ્ધ થઈ ગયો હોય, એને આપણે શું કહીએ, એને આપણે કાશીવલિંગ કહીએ. તો આ પ્રક્રિયા છે, પરુષપણું હોય તો પણ એ પરુષપણાને ધીમે ધીમે ધીમે ધીમે દૂર કરવું જોઈએ. કઠોરતા ના હોવી જોઈએ જીવનમાં, કોઈની સાથેના વ્યવહાર વખતે આપણે કઠોર થઈને વાત ના કરી શકીએ. કોઈ ક્યાંક કેમ છો, મજામાં આવેલ, કે કેમ તારું શું કામ છે, આવા લોકો હોય છે જગતમાં, પણ એ ત્યારે આવે પેલા આગળના જે ગણાયા ને, દંભ, દર્પ, અભિમાન, એની સાથે સાથે પછી આ કઠોરપણું આવી જાય, સ્નિગ્ધ ના રહી શકે માણસ, અને જે સ્નિગ્ધ ના રહી શકે તે સુખી ના રહી શકે, કારણ કે એને પરિણામમાં એ જ મળવાનું છે પછી સામેથી. આ બધી આમ વ્યવહાર સાથે સંકળાયેલી વસ્તુઓ છે, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પરુષપણું, ખરબચડાપણું, કઠોરપણું. અને સૌથી મોટી વાત અજ્ઞાનમ. જ્ઞાનના જેટલા અર્થ આગળ આપણે લીધા છે બધાને અહીંયા મૂકી દો. જસ્ટ નો, જાણવું કેવળ, એ જ જ્ઞાન નથી. વસ્તુ દેખાતી હોય એના કરતા જુદી હોય છે. નદીના કિનારા ઉપર ચાલતા ચાલતા ચાંદીનો ટુકડો દેખાય ને લઈ જઈને દોડીને લઈએ, ત્યારે ખબર પડે કે એક છીપલી ઊંધી પડી છે. તો અજ્ઞાન ને જ્ઞાન વચ્ચે આટલો જ ફેર છે.

પેલી જેને દિવ્ય સંપત્તિ મળી છે એ પૂરો વિચાર કરશે, અને જે કંઈ છે એના તથ્યની અંદર જવાનો પ્રયત્ન કરશે અને સત્ય લાદશે. અજ્ઞાન આવરણ રૂપ છે, અજ્ઞાન જે છે તે દેખવા જ દેતું નથી. સૂર્યની સામે આપણે ઉભા રહીએ ને આંખની આગળ હથેળી ધરીને એમ કહીએ કે મને સૂર્ય દેખાતો નથી, એટલે સૂર્ય મારા હાથની હથેળી કરતા નાનો છે, કારણ કે મારા હાથની હથેળીથી એ ઢંકાઈ ગયો છે. તો હથેળી એ આંખને ઢાંકી છે, સૂર્યને ઢાંક્યો નથી. એ વાત જો હથેળી હટે તો ખબર પડે. એ હથેળી અજ્ઞાન છે. એટલે અજ્ઞાન બે વસ્તુઓ કરે છે. અજ્ઞાન આપણને જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી દેખવા દેતું નથી, આ એક વાત, અને તેની જગ્યાએ જે નથી એવું બીજું કંઈક દેખાડે છે. અંધારામાં આપણે અનેક વખત લીધેલો દાખલો છે એ જ. અંધારામાં જો દોરડું સાપ જેવું દેખાય તો નંબર વન એક વસ્તુ પહેલી એ કે દોરડું છે એ આપણને દોરડા તરીકે દેખાતું નથી, આ એક, અને બીજું ત્યાં સાપ આપણને દેખાય છે, આ બે. આ બંને વસ્તુઓ, એક આવરણ અને બીજું આરોપ, અજ્ઞાનને લીધે આ બંને વસ્તુ થાય છે. આ ઉપર કયા ને બધા ગુણો, દંભ, દર્પ, અભિમાન, આ બધું અજ્ઞાનથી જ આવે છે. અજ્ઞાન મૂળમાં છે. એ ના હોય અને સાચું આપણે જોતા હોઈએ તો કશું જ ના આવે. મૂળ વાત જ આ છે. મોટામાં મોટી આસુરી સંપત્તિ જો કોઈ હોય તો તે અજ્ઞાન છે.

લઈને જન્મે છે માણસ, પોતાની સાથે લઈને જન્મે છે, ને એવા માણસના આ લક્ષણો છે. હવે આપણે વિચારવાનું રહે કે આપણી પાસે દૈવી સંપત્તિ કેટલી છે અને આપણી પાસે આસુરી સંપત્તિ કેટલી છે, જે લઈને જન્મ્યા છીએ. નવી પેદા કરી હોય એમને તો પ્રણામ બે હાથે છે. આપણામાં દંભ છે, આપણામાં ક્રોધ છે, આપણામાં પરુષતા તો અજ્ઞાનને કારણે છે, એને કેવી રીતે દૂર કરવી? દૂર ન થઈ શકે એમ નથી. ગમે તેવો માણસ પણ પોતાના, કારણ કે આખરે તો મેં કહ્યું છે તેમ અને ગીતામાં કહ્યું છે તેમ, ઈશ્વરનો અંશ છે, એટલે ન થાય એમ તો છે જ નહીં. પણ આ બધી જે વાતો છે, આ બધા જે ગુણો છે કે અવગુણો છે, એ આસુરી સંપત્તિ છે. અને એ અભિજાતસ્ય શું થાય? સીધી વાત છે, ત્યાં સાવ સરળ વાત છે. સંપત્તિ દૈવી હોય ને આસુરી હોય, એના વડે થાય શું? તો કે દૈવી સંપદ વિમોક્ષાય. સીધી વાત છે, સાવ સરળ વાત છે, શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વાત છે. કે દૈવી સંપદ વિમોક્ષાય, તમારી પાસે જો દૈવી સંપત્તિ છે તો એ મોક્ષ આપનારી બનશે. ક્યાંથી? બંધનમાંથી. કયા બંધનમાંથી? સંસારના બંધનમાંથી.

અને એ આસુરી સંપત્તિ જે છે એ બાંધનારી છે. મઠ છૂટવાનો પ્રયત્ન કરતા હોય, કથા વાર્તાનું શ્રવણ કરવાનું, કીર્તન કરવાનું, ભજન કરવાનું બધા કરતા હોય, માર્ગ છૂટવાનો પ્રયત્ન છે

પણ પેલી આસુરી સંપત્તિ ચડી બેઠી હોય આમાંથી એ કહે તો એ ફરી પાછો બાંધી મૂકી દે. દૈવી સંપદ વિમોક્ષાય, દૈવી સંપત્તિ એ મોક્ષનું સાધન છે, મોક્ષને માટે છે, મોક્ષનું કારણ છે. અને નિબંધાયા

0: થોડી છે એ ઘણી કરતા વધારે બળવાન છે. નિબંધાય, એ તમને બાંધે જ છે, એના પરિણામો સારા નથી જ નથી. અને હવે મેં કહ્યું એમ આપણે આપણો વિચાર કરવાનો કે ભાઈ તમારી પાસે દૈવી સંપત્તિ છે કે આસુરી સંપત્તિ છે, અને દૈવી સંપત્તિ છે તો કેટલી છે, કેવા પ્રમાણમાં છે, અને આસુરી છે તો કેટલી છે, કેવા પ્રમાણમાં છે, એમ આપણે આપણો પોતાનો વિચાર કરવાનો હોય. એમ આ સાંભળતા સાંભળતા અર્જુનને શરૂ થઈ ગયું હોય ને, અર્જુનના મનમાં આવું આવ્યું હોય કે હું મારી પાસે શું છે, કઈ સંપત્તિ છે, લઈને જન્મ્યો છું, એનો જવાબ એ વિચારે પહેલા કૃષ્ણએ આપી દીધો. એ કહે છે કે માં શું ચાહ, ના શોક કરીશ નહીં, તું શોક ના કરીશ, કારણ કે તું સંપદમ દૈવીમ અભિજાતો શ્રી પાંડવ, તું તારા જન્મની સાથે અભિજાત, તું જન્મ્યો છે તો દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે, આસુરી સંપત્તિ લઈને જન્મ્યો નથી, એટલે શોક ના કરીશ. બીજાઓની વાત પછી કરશું આપણે, પણ તારી જ વાત કરવાની હોય તો તું દૈવી સંપત્તિ સાથે જન્મ્યો છે, એટલે મારામાં આસુરી સંપત્તિ હશે અને હું બંધનમાં પડીશ. આવું હું પેલું ઉપરનું વર્ણન સાંભળીને તારના મનમાં થતું હોય તો એ શોક તું કરીશ નહીં, એ શોક કરીશ નહીં. શોકથી શરૂઆત થઈ છે ગીતાની. ભગવદ્ ગીતાની શરૂઆત જ અર્જુનના શોકથી થઈ છે. તો કે એ શોક છોડી દે, તારો મોક્ષ તો નક્કી છે. તો દૈવી સંપત્તિ મોક્ષાય, દૈવી સંપત્તિ હશે તો મોક્ષ નિશ્ચિત છે, કારણ કે એના કારણે એ જે કાર્યો કરશે એ બધા કાર્યો એને મોક્ષની ગતિ અપાવનારા હશે. એના કારણે જે માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા થશે તે માર્ગ મોક્ષ માર્ગ હશે. એક જ જન્મમાં પતિ જાય જેવું થતું નથી, કેટલીક વખત જન્મ જન્માંતરોના પ્રયત્ન પછી. હું આગળ કહું છે, શુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે, અને કશું પણ નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, એવું પહેલા કહ્યું છે કે સારું કરતા જશો તો એ દુર્ગતિને તો પામતું નથી જ, તો એ જન્મ જન્માંતરોના પ્રયત્નોમાં દૈવી સંપત્તિની અંદર વૃદ્ધિ થતી જાય અને આસુરી સંપત્તિ નો નાશ થતો જાય, એમ કરતા કરતા મોક્ષ તરફ જવાય છે. તો માં શુચઃ, શોક કરીશ નહીં, દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે, જન્મ જન્માંતરોના ફળ હશે કદાચ, પણ એને કારણે તું શોક કર્યા વિના આગળ જે કહેવાનું છે તે અને સતત કહ્યું છે તે કર્મ કરતો રહે જે તારે કરવાનું આવ્યું છે. પણ પેલો ભાવ જે છે એ ભાવ કયો હોવો જોઈએ, દૈવી સંપત્તિ વાળા મનુષ્યની અંદર જે હોય એ ભાવ પૂર્વક તું કર્મ કરતો રહે. એટલે આ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું એમણે વર્ણન કર્યું. આ દૈવી સંપત્તિ લઈને જન્મેલા અને આસુરી સંપત્તિ લઈને જન્મેલા એવા બે પ્રકારના માણસો હોય તો બે પ્રકારનું વિશ્વ થઈ જશે, કેટલાક સારા ને કેટલાક નરસા, અને એ બે ભેગું થઈને ચાલ્યા કરતું હોય છે દુનિયામાં. તો એ બે ભૂત સ્વર્ગો એ કેવા હોય છે એની વાત હવે આગળ કરવાની છે, તે આપણે હવે કરશું. અહીંયા આપણે પાંચમા શ્લોક સુધી પહોંચ્યા છીએ, હવે સોળમા અધ્યાયના છઠ્ઠા શ્લોકથી આગળ વધવાનું રહેશે. ત્યાં સુધી આપણે વિરામ લઈએ અને આ દૈવી અને આસુરી સંપત્તિ વિશે વિચાર કરીએ. બાકી અત્યારે સમયને માન આપવું જરૂરી છે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને।

मोटी मोटी मोटी।

0: with music with my heart.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદતના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેંટ ચાલતો હતો. એક દિવસ ગંગદત આ રેંટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદતે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ઘડપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે,

0: તે કેમ જવા દેવાય? તેણે ગંગદત્તને કહ્યું, મેંડકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરિતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરિતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી?
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું, તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપ બુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા. પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની

ગાંધી જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું, તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપ બુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપ બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ હું જતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા, પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ, જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ જે હોય તે સુખેથી કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીજડાના ઝાડ પર લટકાવી દીધો. ધર્મબુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

બાકા પાલનપુરી ની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે. ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી

0: તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: नमस्कार श्रोता मित्रों, रेडियो पालनपुर 90.4 एफएम पर आप सबनु हार्दिक स्वागत छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ कम्युनिटी रेडियो स्टेशन पर शहेरनी तमाम कम्युनिटीनो अवाज बनवा विविध कार्यक्रमोनु प्रसारण करवामां आवे छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ रेडियो स्टेशन पर आजना आ कार्यक्रम एटले के पालनपुर साहित्य वर्तुळमां आप सौ श्रोता मित्रोनु हार्दिक स्वागत छे। श्रोता मित्रों, पालनपुर एटले के शायरोनु मौसाळ, गजल कविताओ साहित्यिक रचनाओ लोक बोली अने पालनपुरनी पोतानी आगवी पालनपुरी हिंदीमां लखायेली केटलीय एवी साहित्यिक रचनाओ आजे अमर बनी चूकी छे। साथे साथे पालनपुरना साहित्यना सौथी मोटा नाम पर पछी ए चंद्रकांत बक्षी होय के गजल साहित्यनी अंदर शून्य पालनपुरी, मुसाफिर पालनपुरी, सैफ, ओजस अने अमर पालनपुरीनु नाम होय, आवा तो अनेक पालनपुरी शायरोए समग्र विश्वमां पालनपुरनु नाम जळहळतुं कर्युं छे। 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો। એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 એફએમ આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ। આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે। પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુર વાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે। આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો રેડિયો પાલનપુર 90.4 એફએમ પર।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 એફએમ તરફથી હું નરેન્દ્ર જગતાપ પ્રીત પાલનપુરી આપ સૌ શ્રોતા મિત્રોને હું આવકારું છું। સાહિત્ય વર્તુળના માધ્યમ તળે અત્યારે અમે જે કવિને રજૂ કરવા જઈ રહ્યા છીએ, શ્રી ગુરુદેવ બેચરભાઈ ગુરુદેવને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જેઓનું શુષ્ક પિરોજપુરી ઉપનામથી તેઓ શ્રી લખ્યા છે। સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 12 જાન્યુઆરીએ તેઓ શ્રી જન્મ્યા છે। અને મજાની વાત એ છે કે બેચરભાઈ ગુરુદેવ એ પોલીસ ખાતાની નોકરી એટલે કે PSI સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ રિટાયર થઈને શ્રી હવે નિવૃત્ત થયા છે। અત્યાર સુધીમાં એમના 3 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યા છે, ભીતરનો રંગ કાવ્ય રચના છે, પ્રીત આંસુની ધાર નવલકથા છે, મન ઝરણા ને પાર એ પણ કાવ્યસર્જન છે। તો આવો આજે શ્રોતા મિત્રો આપણે સાંભળીએ બેચરભાઈ ગુરુદેવને, એમના જ એક શેરથી હું શરૂઆત કરવા જઈશ કે લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, ન વંચાય તો એ કોરું કાગળ હોઈ શકે। હવા સરસ સરસ શેર એમને લખેલા છે। એક બીજો શેર પણ હું આપને સંભળાવીશ કે દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, લીસોટા સાપના આજે મળે છે। તો આવા સરસ સરસ શેરના માલિક એવા શ્રી બેચરભાઈ ગુરુદેવને હું આજે પ્રથમ પ્રશ્ન પૂછીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું। બેચરભાઈ, કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું, આપની કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું?
2: નમસ્કાર, નમસ્કાર શ્રોતા મિત્રો। તો કવિતાનું પ્રથમ પુષ્પની વાત છે, કવિતા એ જન્મજાત અનુભવની વાત છે અને બાળપણમાં એવું સિંચન મળ્યું હોય એની વાત છે। અક્ષરોનું તારામંડળ અને તેને દિવ્ય પ્રકાશ અગોચર આનંદની અનુભૂતિ કરાવે છે। મારું બાળપણ, બાળપણમાં સાંભળેલા બાળકૃષ્ણ સુદામાનું આખ્યાન, પાંડવોનો જગન જન

0: પોતાની મધુર વાણી આજે આંખ ભીની કરી જાય છે. અને સૌરાષ્ટ્રની રસગાથામાં પિતાજીએ લોકવાર્તાના રસથાળ એ મારા હૃદયને વિનાશ અર્પતું રહ્યું છે. સ્થિતિ અને પરિસ્થિતિ એવી થઈ કે બાળપણમાં જ્યારે હું ધોરણ 8 ભણતો હતો ત્યારે મારા પિતાજી કુદરતી રીતે બીમાર થઈ ગયા. ઘરની પરિસ્થિતિ એવી હોવાને કારણે સાથે સાથે ભણવાનું અને તેની સાથે મજૂરી કરવાની, જેને કારણે મને વેદના અને સંવેદના સૂર મળેલા. અને ત્યાર પછી હું આ પોલીસ ડિપાર્ટમેન્ટ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને કવિતાનું મને તે વખતથી એક નવી સૂઝ મળેલી.
1: મિત્રો, બેચરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનની અંદર હાઈવે પોલીસ ચોકીમાં ફરજ બજાવી ચૂક્યા છે. અગાઉ તેઓ પાલનપુર સિટી, તાલુકા, ડીસા સિટી, દિયોદર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સામઢી જેવા પોલીસ સ્ટેશનમાં પણ તેઓએ ફરજ નિભાવેલી છે. પોલીસ ખાતાની અંદર રચ્યા પચ્યા રહ્યા પછી પણ તેઓ શ્રી કવિતાથી ઘણા નજીક છે અને આપને એમની એક કવિતાનો આશ્વાદ કરાઈશ તો આપણે એમની એક સરસ કવિતાને માણીએ. તો મિત્રો સાંભળો.
0: તો નમસ્કાર શ્રોતા મિત્રો, એક ગઝલ છે વધારી ભુજંગી છંદ છે, મતલાનો શેર છે. અમે જિંદગીની જફાઓ વધારી, અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. બીજો શેર છે, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, તમારી હજૂરી મજાઓ વધારી, તમારી હજૂરી મજાઓ વધારી. નથી રૂજ જુલમો ભરેલી દવાથી, નથી રૂજ જુલમો ભરેલી દવાથી, ઈરાદા ભરેલી સજાઓ વધારી, ઈરાદા ભરેલી સજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. આગળ એક શેર છે, જવું તું અમારે તમારા ઘરેથી, જવું તું અમારે તમારા ઘરેથી, રહી ના શકું તો રજાઓ વધારી, રહી ના શકું તો રજાઓ વધારી. છેલ્લે મક્તાનો શેર છે, અમે જો મળે જો અધૂરી અમોને હથેળી, મળે જો અધૂરી અમોને હથેળી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. ધન્યવાદ.
1: સરસ બેચરભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પોલીસની આ કઠોર નોકરી અને આ કોમળ કવિતાનું સંયોજન કેવી રીતે તમે સાધ્ય કર્યું? શું શ્રોતા મિત્રોને આપ જણાવશો?
0: જી જરૂર. જે વેદના અને સંવેદનાઓ છે એ સૂર માણસના જીવન પર્યાપ્ત સિંચનમાં વણાયેલો અને વખણાયેલો હોય છે. આ મારા અંતર્મનની શબ્દોની કંડરાયેલી વાતો હું કહું છું. હું જ્યારે મારી ફરજ પર હોઉં છું ત્યારે હું મારી ફરજ ક્યારેય ચૂક્યો નથી. મારી વફાદારી મને ખૂબ જ ઉપયોગી નીવડી છે અને મારી અધિકારીઓ સાથે પણ હું સહયોગી રહ્યો છું. જ્યારે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રથમ મારું પોસ્ટિંગ થયું અને તે વખતે મોટાભાગે પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમમાં જવું પડતું, ડેડ બોડી જોતા પોલીસ સ્ટેશનમાં લગભગ મોટાભાગે દુઃખી દુખિયારા માણસો, આંસુ સારતા માણસો આવતા ત્યારે તેને આશ્વાસન આપતો. એટલે લોકોના દુઃખ અને અમે જોયેલા દુઃખનું સંયોજનથી અમને કવિતાનું એક સ્મરણ થતું અને રાત્રે ઘરે જતા પ્રથમ અમે ભગવાનનું નામ પૂજા પ્રાર્થના કરી જમીને અને કંઈક આવું લખી અને પછી અમને નિરાતે સુવાનું કરતા, આ અમારો કાયમી નિત્યક્રમ રહેતો.
1: જી વેચરભાઈ, આજે આપણે અનલોક થયા પછી પ્રથમ વખત સ્ટુડિયોમાં મળીએ છીએ. આ અગાઉ આપણે આ જ માધ્યમથી ફોનાયરા દ્વારા આપણે આ કાર્યક્રમો કર્યા છે. તો આપ જાણો જ છો કે કોરોનાના કહેર પછી હવે જ્યારે હળવાશ આપણે અનુભવી રહ્યા છીએ ત્યારે એક વખત એવો વચ્ચે આવી ગયો કે માણસને માણસથી કતરો, મૃત્યુને લાશોનો વકરો, સૌના ચહેરા વિવળ લાગે, મોઢે મોઢે નોખી ખબરો, આવી જે કવિતાઓ અમારે લખવી પડી હતી એ જે સમય હતો કોરોનાનો, આ બધાની વચ્ચેથી આજે આપણે થોડા હળવાશથી બહાર આવ્યા છીએ. તો શ્રોતા મિત્રો, આપ પણ ખૂબ સરસ હળવા બનીને આ કાર્યક્રમને માણો. ગુરુદેવ, આપને એ પૂછવા માંગુ છું કે આ જે કવિતા યજ્ઞ તમારો જે ચાલ્યો છે, તમે જે વર્ષોથી આજે પરિશ્રમ કરી રહ્યા છો, પાલનપુરના શાયરો કે અન્ય કોઈ વ્યક્તિનું આપને કોઈ માર્ગદર્શન મળ્યું કે?
0: જી જરૂર. પ્રથમ તો આપ મારા અંગત મિત્ર, 35 વર્ષથી આપે શબ્દ સાધના પરિવારમાં બેસતા એટલે કવિતા અને ગઝલની ગોઠવણ નું સારું સૂચન મને મળતું.

0: એ દરમિયાનમાં બાબુ દિલજલા પાલનપુરના અને એવા કવિ મિત્રો જે ગઢવી સમાજના મિત્રો એમના સહવાસથી મને કવિતા લખવાની હળવાશ મળતી. તો બીજો એક ભુજંગી છંદ છે, એનું ટાઈટલ છે સતાઓ. પ્રથમ શેર છે, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: વાહ.
0: બીજો શેર છે, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, તમારી વફાઓ કહીને બતાવો.
1: વાહ.
0: ત્રીજો એક શેર છે, હસું છું તમોને અમારા ગણીને, હસું છું તમોને અમારા ગણીને, અમીનો તમાશો અધૂરો ગણાવો. નથી માર મારો જરા કે તમોને,
1: પરિવાર
0: નથી માર મારો જરા કે તમોને, કહું બોલ મીઠો સદાય ભગાવો, કહું બોલ મીઠો સદાય ભગાવો. અને છેલ્લો શેર છે, મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહેવું હતું રાત શુષ્ક સતાવો, રહેવું હતું રાત શુષ્ક સતાવો. અને પ્રથમ શેર ફરી રિપીટ કરું છું, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: આનો મત્તાનો શેર જે આપ બોલ્યા, શું એને ફરી રિપીટ કરશો મિત્રભાઈ?
0: મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો.
1: બેચરબી એક અંગત પ્રશ્ન પૂછવો છે, તમારું જે શુષ્ક પીરોજપુરી તમારું જે ઉપનામ છે, હું તો તમને વર્ષોથી ઓળખું છું, તમે સદાય તરો તાજા રહો છો, તો શુષ્ક શા માટે નામ રાખ્યું?
0: જી, શુષ્કમાં બહારથી શુષ્ક અને ભીતરમાં વિનાશ, એનું નામ જ શુષ્ક.
1: વાહ વાહ, ખુબ સરસ. વાહ વાહ. તમે પોલીસ ખાતાની સર્વિસમાંથી તમે રિટાયર થયા, અત્યારે હળવા ફૂલ હશો.
0: જી.
1: હવે તમે ઘણી બધી વિટંબડાઓમાંથી, ઘણા બધા દોડધામોમાંથી હવે તમે હળવા ફૂલ થઈને હવે સાવ નવરા થયા છો, તો શું અત્યારની તમારી પ્રવૃત્તિ એટલે આખા દિવસનું આપનું શેડ્યુલ શું હશે?
0: દિવસ દરમિયાન સર્વપ્રથમ તો પ્રભુ પ્રાર્થના, અને પ્રભુ પ્રાર્થના બાદ રોજે રોજ કંઈક ઠુમરી, ગઝલ, સાહિત્ય વર્તુળ, સાહિત્યના વિષય પુસ્તકોનું વાંચન કરવાનું, અને કંઈક સારું વિચાર આવે એને ટોંકવાનું, અને પછી નિરાતે અને ગઝલ સ્વરૂપમાં લેવાનું.
1: સરસ. એક તમારા ડિપાર્ટમેન્ટ માટે જ એક પ્રશ્ન એવો પૂછવો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર આટલું મોટું પોલીસ ડિપાર્ટમેન્ટ છે, જેમ તમે શાયર તરીકે, એક લેખક તરીકે ઉભરી આવ્યા છો, તો તમારા આવા પોલીસ ખાતાની અંદર આટલું મોટો બનાસકાંઠા જિલ્લો છે, તો એમાં પણ આવી કલા ધરાવતા અન્ય મિત્રો હશે જો આપના કદાચ ધ્યાનમાં હોય તો, તો આના ઉપર તમે કઈ પ્રકાશ પાડશો?
0: જી, બનાસકાંઠા જિલ્લાના ગઢવી સમાજ, ચારણ સમાજના મિત્રો સાથે આ સાહિત્યનું કાયમી તાલમેલ રહે છે. પરંતુ આજના અવસરે યાદ કરવું પડે વાંસ ઊંડા ઝરણા દફન વિસનગરી હેડ કોન્સ્ટેબલ, કે જેઓ 92માં અવસાન પામ્યા છે. અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અનારવાલા સાહેબ બહુ મોટા ગજાના સાહિત્યકાર, ગઝલકાર છે, અને ગીતા જોહરી, માનનીય ડીજીપી નિવૃત્ત, તેઓ પણ એક કવિત્રી હતા. આવા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણા એવા અધિકારીઓ, પોલીસ મિત્રો છે જે સાહિત્ય સાથે સુસંગત છે.
1: વાહ. મેં ઘણા વર્ષો પહેલા મિત્રો માટે જ મેં જે કહેલું કે ધરું છું તમોને વિચારો ગઝલના, તમારા અમારા સંબંધો ગઝલના, તો ગઝલના સંબંધોના હિસાબે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે હું એટલું કહીશ કે રહે હાથ માથે સદાય પ્રભુનો, રહે હાથ માથે સદાય પ્રભુનો, રચાતા જ રહેશે વિચારો ગઝલના. મારી એવી એક ખેવના છે કે સદાય પ્રભુનો હાથ તમારા માથે રહે. અને તમે આ જે ગઝલ છે એના વિશે, અને તમારું જે લેખન કાર્ય છે, તમે સરસ નવલકથા વગેરે પણ લખો છો, તો એની અંદર પણ આપ ધીરે ધીરે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી મારી ઈચ્છા છે. અને અમે એવું દરેક અમારા શબ્દ સાધના પરિવારના બધા મિત્રો તરફથી અમે તમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આપની પાસે ચુનંદા કોઈ મુક્તકો કે શેર હોય તો આપ અમને સંભળાવશો?
0: જી, જરૂર. એક શેર છે કે રેડિયો પાલનપુરને અર્પણ કરવા જેવો છે.
1: વેરી ગુડ.
0: કે ભાર તમે ઉપાડો અને થાક મને લાગે.
1: વાહ.
0: ભાર તમે ઉપાડો ને થાક મને લાગે, સામે વિસામો મળે તો અહીં મોકલજો. એક બીજો શેર છે, મને મળ્યો છે રંગ ભીતરના રંગમાં, મને મળ્યો છે રંગ ભીતરના રંગમાં, રંગાયો છું તવ સંગ ભીતરના રંગમાં, મયુરને

0: કોયલનો સાદ મળ્યો સાવનમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમાં, શુષ્કને મળ્યા નવરંગ ભીતના રંગમાં.
1: બેચરભી, હાલના જે નવોદિત મિત્રો છે કે જે લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે, એના માટે ટૂંકો સંદેશ આપશો?
0: નવોદિત મિત્રોને મારે એટલું જ કહેવું પડે વડીલ તરીકે કે પોતે કવિતા યા ગઝલ લખતા હોય તો બંધારણને સાથે રહી અને લખે, અને સિનિયર કવિ મિત્ર હોય તો એમનું માર્ગદર્શન મેળવે, જેથી એમને નવો ઓપ મળી શકે.
1: હું ઈચ્છું કે છેલ્લો એક કોઈ શેર તમારો રેડિયો પાલનપુરને અર્પણ કરીને.
0: તો એક શેર છે, જ્યારે કારગિલનું ચાલતું હતું, પાલનપુરમાં કવિ મિત્રોનું જોડાણ થયેલું, ત્યારે એક એવો શેર લખવાનું મન થાય કે શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, જોમથી જીગલે આજ મળવા આવ્યો છું.
1: ખૂબ સરસ.
0: અત્રે રેડિયો પાલનપુર અમને જે આમંત્રણ આપી બોલાવ્યા છે, તો આ આયોજકોનો અને મિત્રોનો તમામનો હું હૃદયથી આભાર આપું છું, અને ફરીવાર આવા મોકા અવસર આપે એવી અપેક્ષા રાખું છું.
1: ખૂબ સરસ. આપને મળીને આનંદ થયો, અને ફરી વખત આપણે આ જ માધ્યમથી ભેગા થઈએ એવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ.
0: ધન્યવાદ. જય હિન્દ.
2: શ્રોતા મિત્રો, આપને પાલનપુર સાહિત્ય વર્તુળ કાર્યક્રમ કેવો લાગ્યો? આ અંગેના આપના પ્રતિભાવ, આપના સંદેશાઓ અને આપના સૂચનો અમને મોકલી આપો 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર, એના ટ્વિટર અકાઉન્ટ પર, કે પછી આપણા વોટ્સએપ નંબર 9512996688 પર. અને આમ જ માણતા રહો પાલનપુર સાહિત્ય વર્તુળ 90.4 FM રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: શેરો કી ખુશ્બુ, ગઝલો કા જાદુ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

આજનો સમય છે એ આધુનિકતાનો અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસે દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીંયા અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચાં આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ, નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈત્ર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ, તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
0: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કેવું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
1: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એક પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે, તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય, તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતરપાક પસંદ કરીએ.
0: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
1: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટ ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છીએ. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે આંતરપાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોઈએ છીએ.
0: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે અને પહેલાં જ્યારે આપ છૂટું પાણી જ્યારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
1: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલાં તો 600-800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણો બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોઈએ છીએ ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2-3 કલાક 4 કલાક છૂટા પાણીથી એ તમે કરતા હોઈએ અને ટપકથી અમે મિનિમમ 1-1.5 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
0: અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવાવાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
1: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા

0: હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી. અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું. એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે. કોઈ બોરથી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વોચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે. એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું, અમારા માટે ટપક કરવું એ અત્યારે સરળ થઈ.
1: તો વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલાં તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ, ધારો કે ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો. માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચૂલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપક મલ્ચિંગથી શરૂઆત કરી એટલે અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચાઈ જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થયા.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છો, તમે એ કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: અચ્છા રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
0: ક્રોપ કવર એ અમે જ્યારે નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે. એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી, એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહે છે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
1: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય, તેની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
0: પાકોમાં અમારે જો મરચાં, લીલા મરચાંનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં બે માર્કેટો છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી. એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણીવાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એમની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાંની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે સભ્યો 3 થી 4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણીવાર.
1: અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છીએ, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર

0: એનાથી તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે. અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચ નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ 1 લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600 થી 700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચે રહેતું હોય છે. એમાં પણ 1 લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માવજતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે. એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે. પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો, અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે, બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માગુ છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે, વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં 2-3 વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણીવાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે, એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માગુ છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
2: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાક પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચાં, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો, તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
1: અચ્છા, એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
2: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
1: અચ્છા, આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
2: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ વધારો કરતા જોવા મળે છે. ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, ગ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ, તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આ જ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરા

0: ખેતી કરતા વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
1: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
0: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જ્યારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે, તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગજીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે, તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગજીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગજીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય, એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે, તો એમાં પણ ખેડૂતોને રોગજીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જ્યારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને, તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં, કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય, જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે, એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તળબૂચ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો, હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગજીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે. અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં, એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, એટલે 70-80% પાણીની બચત થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન

0: નથી એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જ્યારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતરપાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે. તમે કઈ રીતે જુઓ છો?
0: આંતરપાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલાં ખેડૂતો આંતરપાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતરપાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્ત્વ રહેલું છે. આંતરપાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતાં વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતરપાક કહેવામાં આવે છે. આંતરપાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતરપાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય, તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે. મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો જો આ રીતે આંતરપાક કરતા હોય અને એક બેથી વધારે પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરી દે, ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચોમાસાએ હવે જમાવટ કરવા માંડી છે. સાગના મસ્તકો પરની લીલી કળીઓ હવે સફેદ ફૂલ બનીને મુગટ જેવા ગુચ્છ સર્જીને મહાલશે. ઠેક ઠેકાણેથી ઝરણાઓ દળદળતા ખીણમાં થઈને નર્મદામાં ભળવા દોડી જવા લાગ્યા છે. ન જાણે ક્યાંથી અગણિત જીવડાઓના ટોળા ચારે તરફ ગુંજરાવ કરતા ઉડે છે. સુપ્રિયાએ અને મેં મળીને મચ્છરદાનીના ટુકડાઓથી બારીઓ પર પડદા લગાવ્યા છે. રાત્રે દીવાના અજવાળાથી આકર્ષાઈને આવતા જીવજંતુઓ તો તે જાળી પર પાંખો ફફડાવતા રહે છે. ગઈકાલની રાતથી પડતો વરસાદ સવારે રહી ગયો. બહાર આવ્યો તો સામે શણની કંઠા

ભરેલું એક માણસ ઊભો હતો. મને કહે, નર્મદે હર, નર્મદે હર. મેં કહ્યું, પણ તે ગયો નહીં. કહે, પરકમ્માવાસી હું, ચાર તુર માસ ઠહેરૂંગા. પરકમ્માવાસી? મેં પૂછ્યું. પછી લાગ્યું કે કોઈ ઉપવાસી હશે, એટલે તેને રસોડા તરફ દોરી ગયો અને કમળાને કહ્યું, આમને જમાડવાના છે. ખુદ બલા લેંગે, પેલાએ કહ્યું. પરકમ્માવાસી હે માઈ? એ હો, કમળાએ સમજમાં ડોકું હલાવ્યું અને એક ડબ્બામાંથી ચાવી કાઢીને મને આપતા બોલી, પરકમ્માવાસી હોવે હે. હું ચાવી લઈને ઊભો રહ્યો. કમળાને કંઈ પૂછું તે પહેલાં સુપ્રિયા આવી. કહે, પરિક્રમાવાસીઓ માટે પાછળની ઓળીઓ ખોલવી પડશે, બીજાઓ પણ આવશે ચાતુર્માસ ગાળવા. શાની પરિક્રમા? મેં પૂછ્યું. નર્મદાની, સુપ્રિયાએ કહ્યું. વરસાદમાં જંગલના રસ્તાઓ બંધ રહે અને નર્મદામાં પૂર હોય એટલે પરિક્રમાવાસી જ્યાં સગવડ હોય ત્યાં ચાતુર્માસ ગાળે. આપણે પણ પરિક્રમાવાસીઓની સગવડ બને તેટલી સાચવીએ છીએ. કોઈ કોઈ આવી ચડે તો રહે. નર્મદાની પરિક્રમા? આટલી લાંબી પથરાયેલી નદીની પરિક્રમા? મારા અચરજનો પાર ન રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

આ કિનારાના કોઈ એકા સ્થળેથી માનવી પગપાળો આ યાત્રાએ નીકળી પડે છે. માર્ગમાં ભૂલથી પણ નર્મદાને ઓળંગી ન જવાય તે પ્રતિજ્ઞા સાથે નગરો, મંદિરો, કસ્બાઓ, અરણ્યો અને પથ્થર મઢ્યા એકાંતો પાર કરતો તે નદીના ઉદગમ સુધી પહોંચે છે. અમરકંટકમાં જે કુંડમાંથી આ મહાસરિતા વહી નીકળે છે તે કુંડને ફરીને તે સામા કિનારા પર એવી જ કઠિન યાત્રા કરતો નર્મદાના નિર્મળ જળ જ્યાં સાગરને મળે છે ત્યાં સુધી જાય છે. સાગર સંગમ બિંદુની પ્રદક્ષિણા કરીને પાછો ફરે છે અને એ સ્થળે જ્યાંથી તેણે આ યાત્રા શરૂ કરી હતી આમ પૂરી થાય છે આ 1200 માઇલ લાંબી પથરાઈને વહેતી નદીની પરિક્રમા. અને એ પણ કોઈ જવલ્લે જ કરે છે તેમ નથી, વર્ષો વરસ અનેક જણ આ યાત્રાઓ કરવા નીકળી પડે છે. લ્યુસી આ જુએ સાંભળે તો તેને કેટલો રોમાંચ થાય. એમાંય કોઈ વખત નર્મદા પરિક્રમાવાસીને દર્શન આપે છે તે જાણીને તો તે ઉત્તેજનાથી પાગલ થઈ જાય. મારું અચરજ જોઈને સુપ્રિયાએ મને કહ્યું, આ વર્ષે પરિક્રમાવાસીની સેવા તમારા પર, તેમની સેવા કરવી તે લાવો ગણાય છે. ભલે, મેં કહ્યું. પેલા અજાણ્યા પરિક્રમાવાસીને તેનો ઉતારો ગોઠવાવી આપ્યો. તેને સીધું સામાન પહોંચાડીને પાછા વળતા મેં પૂછ્યું, બાબા અહીં સુધી આવતા તમને શા અનુભવો થયા તે મારે નોંધવું છે, તમને ક્યારે સમય હશે? તે હસ્યો અને કહે, સબકા સુમિરન સબ કરે ભાઈ, કહા સુના તુમ્હે ક્યા કામ આયેગા, તું ખુદ હી ચલ કર દેખ લે યહી ઠીક રહેગા. મેં પરિક્રમાવાસી તરફ જોયું, તે ફરી મલક્યો અને પૂછ્યું, ચલના હે તુજે તો છોડીએ સબ ઓર નિકલ લે. મને પણ આવી પરિક્રમા કરી જોવાની ઈચ્છા તો થઈ. પેલો અજાણ્યો માણસ કહે છે તેમ નીકળી પડીએ તો? આ વિચાર આવતા જ મને નર્મદાના મેં જોયેલા સ્વરૂપો આંખ સામે તરવર્યા. આ નદી પટ સાથે હું કોઈ અદ્રશ્ય દોરે બંધાયો છું. નર્મદા રક્ષા કરે તેવા આશીર્વાદ આપનારા અને તે સહદે પ્રગટ થઈને દર્શન આપે છે તેવું માનનારા માનવીઓના પ્રદેશમાં હું એ માન્યતાના સત્યાસત્ય પર વિચારું તો ઈશ્વર શું છે, બ્રહ્મ શું છે, જેને આધ્યાત્મિક અનુભવો કહે છે તે, અને સાક્ષાત્કાર શું છે તે પણ વિચારવું પડે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જાણ્યું નથી. કદાચ એટલે જ ભૂતકાળમાં મારા વર્ગોમાં મેં ઠેરવી ઠેરવીને આવી બ્રહ્મણાઓને નકાર્યા કરી છે. પરંતુ આજે આ પરિક્રમાવાસીની વાત અને તેનું યાત્રાએ નીકળી પડવાનું નિમંત્રણ મને છાતી ઠોકીને આવું કશું હોતું જ નથી તેમ કહેતા રોકે છે. પરિક્રમાવાસીને તેનું કામ કરવા દઈને હું મારા ઘર તરફ ચાલ્યો. અઠવાડિયું થંભેલો વરસાદ ફરી શરૂ થયો. વનોએ હવે જાણે નવો જન્મ લઈ લીધો છે. સાગ સરાઈના ખુલ્લા થડને હવે ઉપર ચડતા વેલાઓએ ઢાંકી દીધા છે. ખીણોમાં જ્યાં જ્યાં ગામડાઓ છે ત્યાં ત્યાં માનવીની હિલચાલ વધી ગઈ છે. બહારના પ્રદેશોમાં મજૂરીએ અને બીજા કામોએ ગયેલા સ્ત્રી પુરુષો વરસાદ થતાં જ પોતાના ખેતરો સંભાળવા પાછા આવી જતા અરણ્યો માનવ કોલાહલથી ગાઈ ઉઠ્યા છે. ચોમાસાએ આદિવાસી કેન્દ્રના કેટલાક કામને પણ ઠપ કરી દીધા છે. હાથ કાગળને અને ભેજને કોઈ કાળે બને નહીં. આથી એ કામ તો સાવ અટકાવી જ દેવું પડ્યું. હા, પેલી તરફ પગથિયા ખેતીમાં નાની નાની ક્યારીઓ પાડીને ડાંગર રોપવાનું કામ શરૂ થયું છે. પર્વતો પર વાદળ સૂરજની તડકા છાયાની ભાત પાછળ લીલી ચમખીણોની પશ્વાદ ભૂમાં જળભરી ક્યારીઓ તેમાં નીચા વળીને ડાંગર રોપતા આદિવાસી સ્ત્રી પુરુષો જાણે કોઈ નવું જ જગત સર્જાયું હોય તેમ હું મુગ્ધ બનીને આ બધું જોઈ રહું છું. આજે મને પણ ડાંગર રોપવા જવાની ઈચ્છા થઈ. મેં કહ્યું કે હું આવું છું તો બધા મજૂરો હસી પડ્યા. એક જણ કહે, ની હોવે, ની કર શકો હો છો. મેં કહ્યું, પ્રયત્ન તો કરી જોઈશ, ભલે ન ફાવે. અને હું તેઓની સાથે ગયો. અમે ઢોળા ઉપરની ક્યારીઓને પહોંચ્યા ત્યાં વરસાદ શરૂ થયો. એક આદિવાસીએ શણના કોથળા લઈ તેનો બોસલો બનાવીને મને ઓઢવા આપ્યો. મેં લેંઘાના પાયસા ગોઠવણ સુધી ચડાવી દોરીની બાંધી લીધા. વરસતા વરસાદે મેં ડાંગરની જોડી હાથમાં લીધી અને ક્યારીના પાળા પરથી ક્યારીમાં ઉતર્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની.

ઉતરતા જ મારો પગ કાંડાની ઉપર સુધી કાદવમાં ખૂંપી ગયો. બીજો પણ પગ પહાડા પરથી ઉપડી ગયો અને હું સમતોલપણું ગુમાવીને ભરી ક્યારીમાં ચત્તો પાટ પડ્યો. તરત જ ગોમિયો દોડી આવ્યો. મને ઊભો કરતાં તેણે હસવું તો સંતાડી ન શક્યો, બાકીના બધા પણ ખૂબ હસ્યા. લાગણી સંતાડવાનું ન શીખેલી પ્રજાને ગુનેગાર ગણવી તે હવે મારા માટે શક્ય પણ ન હતું. હું પણ બધાને સાથે મળીને ખૂબ હસ્યો. આખા શરીરે કાદવ, વાળ અને મોં પણ ખરડાઈ ગયા. પેલો શણનો બોસલો તો તરબોળ વજનદાર થઈ ગયો હતો. તેને ઉંચકીને બાજુ પર મૂકે જ વરસાદ કાદવ ધુવે તે ઉપરાંત ઘરે જઈને નાહવું પડશે. ની કરાબ, બેઠ જાઓ, ગોમિયાએ કહ્યું, પણ મેં માન્યું નહીં. કાદવ નીતરતા ભીના શરીરે વરસતા વરસાદમાં પલળતા મેં ડાંગરની પહેલી પણી રોપી. ધરતી સાથે આવો નાતો હું પહેલીવાર બાંધતો હતો. શાળાઓમાં અમે વૃક્ષો વાવેલા, પણ એ તો તૈયાર ખાડામાં તૈયાર રોપાને મૂકીને માટી પાણી વાળી દેવા જેવું યાંત્રિક. આ ભરી ક્યારીમાં પોચી પોચી ધરતીના પટ પર ધાન રોપતા જે અનુભવ થયો તે મારા માટે તદ્દન નવો હતો. થોડી જ પળોમાં મને એ પણ સમજવા માંડ્યું કે વરસતા વરસાદમાં ઉઘાડા શરીરે સતત નીચા નમીને ચપચપ ડાંગર રૂપે જતા માનવીની વેદના સી ચીજ છે. બરડો જાણે તૂટી પડશે એવું મને લાગ્યું. હું તો માત્ર આનંદ ખાતરા કામ કરી રહ્યો છું, ગમે ત્યારે અધૂરું મૂકીને બહાર નીકળી જઈ શકું, પરંતુ જેઓને મુઠ્ઠી ધાન માટે આ કામ કરતા જ રહેવું પડે છે તેની વેદના કેટલી અસહ્ય બનતી હશે તેની કલ્પના મને થતરાવી મૂકે છે. હવે જ્યારે જ્યારે ખેતરોમાં કામ કરતા માનવીને જોઈને સૌંદર્ય માણવાનું વિચારીશ ત્યારે ત્યારે તરત જ મન બોલી ઉઠશે, જગત દેખાય છે તેટલું રમ્ય નથી. આજથી ગણેશ શાસ્ત્રી પણ ચાતુર્માસ ગાળવા કેન્દ્ર પર આવ્યા. ચોમાસામાં હરિગોખનું માર્ગ બંધ રહે, પહાડ પાછળના પાકા રસ્તે વારંવાર તેમની પાસે જવું આવવું પણ લાંબુ પડે અને નર્મદા ક્યારે છલકાઈને તેમના શિવ મંદિરે આવી ચડે તે કોણ કહી શકે. આથી દર વર્ષે ચાતુર્માસ ગાળવા શાસ્ત્રીજી અહીં આવી જાય અને આંસુ ઉતરે પાછા નર્મદા કિનારે જતા રહે. કોઈ વર્ષે અહીં ન આવે તો અમરકંટક જઈને રહે તેવું તેમણે કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

શાસ્ત્રીજીનું ઉતારો તો મેં મારા જ ઘરમાં રખાવ્યો. સાંજથી જ તેમને કહી દીધું, તબલા શીખવવા પડશે. શાસ્ત્રીજીએ હસીને મંજૂરી પણ આપી. તેમનો સાજ સામાન મેં બરાબર ગોઠવ્યો. શાસ્ત્રીજી આવ્યા તે દિવસે જ એક વધુ પરિક્રમાવાસી પણ આવ્યો. તેને લઈને પાછળની કુટિયા પર ગયો. કુટિયા જોઈને તે કહે, પરકમાવાસી હૈ, એસી જગા ઠહેરાતે હો, જરા અચ્છી જગા દિખાઓ. મેં તેને સમજાવ્યું. બાબરિયાને ગોમિયાને બોલાવીને તેની ઝૂંપડી સરખી કરાવી ખાટલો પણ મુકાવી આપ્યો. તોય તેને પૂરો સંતોષ થયો તેવું લાગ્યું નહીં. પરકમમાં વાસી કી સેવા કરના નહીં જાણતે એવું પ્રમાણપત્ર આપીને જ મને છોડ્યો અને ઉપરથી સંભળાવ્યું, એસે પુણ્ય મિલતા હૈ ક્યા. કોઈ માણસની અંગત સેવા કરવાનો અનુભવ મને ન હતો. એમાંય પુણ્ય કમાની વાત તો મારા મનમાં સાતમા તળે પણ વસે તેમ ન હતી. છતાં કેન્દ્રના નિયમનો ભંગ ન થાય તે માટે મેં કંઈ જવાબ ન આપ્યો. સાંજે હું તેને જમવાનું આપવા ગયો તે સમયે પણ તેણે ફરી ક્રોધ કર્યો અને ગમે તેવા શબ્દો બોલ્યો. તે પરિક્રમાવાસી હતો એથી એને તો શું કહું. પણ સાંજે સુપ્રિયાને કહ્યું, તમારું આ પરિક્રમાવાસીની સેવાનું કામ મારાથી નહીં થાય. કેમ, પેલી નવી મૂર્તિ સાથે નથી ફાવતું? સુપ્રિયાને કોણ જાણે ક્યાંથી પણ સમાચાર મળી ગયેલા લાગ્યા. હા, મેં કહ્યું, એ માણસમાં મને કોઈ રસ નથી. એ માણસમાં તો મને પણ રસ નથી, સુપ્રિયાએ કહ્યું, પણ તે પરિક્રમાએ નીકળ્યો છે એટલું પૂરતું નથી. તમે પુણ્ય કમાવા ઈચ્છો તો મને વાંધો નથી, મારે પુણ્ય જોઈતું નથી. મને હજુ કે મારા અવાજથી સુપ્રિયાને લાગી આવશે અને તે સારું કહીને મને મુક્ત કરશે. પણ તે કંઈ બોલી નહીં, સહેજ હસી ઊંડો શ્વાસ લીધો અને પછી મને કહ્યું, તમે એમ માનો છો કે હું કોઈ માણસને સાચવું છું અને એ પણ પુણ્ય મેળવવા ખાતર? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પછી મને જવાબ દેવાનો સમય આપ્યા વગર અદબ ભીડીને બે ડગલા ચાલીને દૂર ક્ષિતિજ તરફ જોતા બોલી, એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. પછી એકદમ મારી તરફ ફરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સુપ્રિયા કે બીજા કોઈ જે આ સેવા કરે છે તે પરિક્રમાવાસી માણસને સાચવા નથી કરતા, પરિક્રમાને સાચવા કરે છે. હજારો વર્ષથી ચાલી આવતી એક પરંપરાને જાળવવામાં મારાથી બનતું હું બધું કરીશ. રેવાને કિનારે ઠેર ઠેર આવેલા મંદિરો, ગામડાઓના સુખી દુઃખી કુટુંબો, કેટલાય જાણ્યા અજાણ્યા દાનવીરો કે સાવ ભોળા અભૂત આદિવાસીઓ પરિક્રમાવાસીઓને સાચવે છે તે એટલા માટે કે આ પરંપરા

ટકી રહે. રહી પુણ્યની વાત, તમે તો હવે ઘણું જાણ્યું છે. શાસ્ત્રોમાં પુણ્ય તો એક વચનથી વિશેષ શું છે? હું કંઈ બોલ્યો નહીં. મૌન રહીને સુપ્રિયાનું નવું રૂપ જોઈ રહ્યો. તે આગળ બોલી, પુણ્ય કમાવાની ઈચ્છા તો ત્યારે થાય જ્યારે હું આ પ્રથાને ધાર્મિક ગણતી હોઉં. કહીને તેણે આંખો વિસ્તારથી બોલી, આ તો ઋષિ મુનિઓએ સર્જેલી સાંસ્કૃતિક

એનું સાંસ્કૃતિક મૂલ્ય તમે પરિક્રમા કરો તો કદાચ જાણી શકો. પણ આવા મૂર્ખને સાચવવાથી શું ફાયદો? મારું મન હજુ માનતું ન હતું. સુપ્રિયાએ મારા તરફ ફરીને કહ્યું, તે મૂર્ખ હોય તે માટે તેની સેવા ન કરું, અને જ્ઞાની માણસ તો જ સાચું તેવું કરીશ. તે દિવસે હું પરિક્રમાની સેવા નહીં કરી શકું. માણસ કેવો છે એની મને ચિંતા નથી, તેને પરિક્રમા લીધી છે એટલું જ મારા માટે પૂરતું છે. મારે પરિક્રમાની સેવા કરવાની છે, પરિક્રમા વાસીની નહીં. હું ઊંડા વિચારોમાં પડી ગયો. જતા જતા સુપ્રિયાએ કહ્યું, આખો રેવા ખંડ જે કરી શકે, અડધા ભૂખ્યા રહેતા આદિવાસીઓ પણ કરી શકે, તે કામ આપણાથી નહીં થાય. થશે, અજાણી પ્રેરણાથી અસર તળે હોઉં તેમ વિશ્વાસથી મેં જવાબ આપ્યો અને સુપ્રિયાને જતી જોઈ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દીથી મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 95 12 99 66 88. ફરી એકવાર નંબર હું

ને જણાવું છું 95 12 96 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અને વિદેશથી આવેલા વ્યક્તિનું મહત્વ એ આપણા સમાજ અને સંસ્કૃતિમાં વધારે છે. જ્યારે એક મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો એ વિદેશમાં જાય અને ડોલર કમાય, ત્યારે એનું અને એની પત્નીનું માન અને સન્માન એ કરવાલાયક હોય કે ન હોય તો પણ ડોલરના કારણે વધી જાય છે. અને એ જ વાતને આ નવલકથામાં સુધા મૂર્તિએ એકદમ સુંદર રીતે નિરૂપણ કરી છે. આપણે વાતને અટકાવી હતી કે ત્યારે જ્યારે શ્યામ અને એના બીજા ભારતીય કુટુંબો સાથે મુલાકાત માટે નીલાબા જતા હતા, એમ જ કેટલાક વ્યક્તિઓ એ તેમને મળવા માટે એમના ઘરે પણ ક્યારેક આવતા હતા. દૂર અમેરિકાની અંદર અન્ય રાજ્યોમાં રહેતા વ્યક્તિઓ આવે ત્યારે એકાદ દિવસ એ શ્યામના ઘરે રોકાય પણ ખરા. પણ આ વ્યવસ્થાઓ માટેની નીલાબા અને શ્યામના ઘરમાં શું પદ્ધતિ છે એની જ તો આજે આપણે વાત કરવાની છે. વાતની શરૂઆત કરીએ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપણે નવલકથાના અંશોનું અનુસંધાન માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શનિવાર અથવા રવિવારે શ્યામ તેના બીજા ભારતીય કુટુંબોમાં મળવા માટે જતો અને ત્યારે નીલામાને લઈ જતો. મોટે ભાગે અનિતા કંઈ તેમની સાથે આવતી નહીં. આખા અઠવાડિયાનું ભેગું થયેલું કામ તેણે કરવાનું હોય તે માટે આ બંને દિવસની જરૂર રહેતી. જો શ્યામના મિત્રો ગુજરાતી બોલતા હોય તો નીલાબા તેઓની સાથે બોલી શકતા, પણ તેમને કેવળ ગુજરાતી ભાષા જ આવડતી. એથી અન્ય ભાષી મિત્રોને ત્યાં તેમણે બોલ્યા વિના જ બેસી રહેવું પડતું. ઘણા રવિવારોએ શ્યામનો મોટો સમય તો ઘરની લોન કાપવામાં, ગાડી રિપેર કરવામાં કે એવા કામોમાં જતો રહેતો. આમ વીકેન્ડના દિવસોમાં તે પણ ઘણો વ્યસ્ત જ રહેતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને આપણે ઘેર કોઈ આપણને મળવા આવે તો કેવું સારું લાગે, ખૂબ ઝંખનાથી નીલાબા વિચારતા. અમદાવાદમાં કોઈને કોઈ તો ઘરમાં આવતું જતું રહેતું જ. મનહરલાલના મિત્રો, વિદ્યાર્થીઓ કે પછી ગિરીશના મિત્રો. ગિરીશ સમાજસેવા પણ ઘણી કરતો રહેતો હતો, તેથી તેના મિત્રોની સંખ્યા પણ મોટી હતી. તમે ખરેખર ખૂબ જ ઉદાર યજમાન વૃત્તિ ધરાવો છો, કેટલાક મહેમાનો તેમની પ્રશંસા કરતા. ખુશ થઈને નીલાબા વળી પોતાને માટે રાખેલું ખાવાનું પણ મહેમાનોને ધરી દેતા. કેટલીક વાર આવી ઉદારતાના કારણે મોદીનું બિલ એટલે કે કરિયાણાનું બિલ બમણું થઈ જતું અને ઘરના બજેટના બે છેડા સંભાળવામાં મીનાક્ષીને ખૂબ મહેનત કરવી પડતી. એ વિશે નીલાબાએ કદી ચિંતા નહોતી કરી. તેઓ તો ખુશીથી મહેમાનોને આવકારતા જ. અહીં વળી પરિસ્થિતિ તદ્દન જુદી હતી. જો તમારે કોઈના ઘરે જવું હોય તો પહેલા તો તમારે તેમને ફોન કરીને મુલાકાતનો સમય ઠરાવવાનો રહેતો. તેમને ઘરે જવાના પ્રવાસમાં લાગતો સમય પણ દુઃખદાયી રીતે લાંબો રહેતો, કેમ કે ઓછામાં ઓછા 40-41 માઇલ દૂર દૂરના ઘરો અહીંયા હતા. આ પરિસ્થિતિમાં શ્યામે એકવાર કહ્યું, બા, મારા એક મિત્ર અને મૂળ અમદાવાદના જ એક ભાઈ છે, રાધાકૃષ્ણ. પોતાની પત્ની સાથે એમની પુત્રી સાથે થોડા દિવસ આપણે ત્યાં રહેવા આવવા ઈચ્છે છે. એમાં તમને કશો વાંધો નહીં હોય એવી આશા રાખું છું. મહેમાન આવવાની વાત અને એનો પણ નીલાબાને વાંધો હોય? અમેરિકામાં ક્યાંથી હોય? પણ એના પરિવારમાં શું પરિસ્થિતિ સર્જાય છે એ વાતનું અનુસંધાન આ વિરામ બાદ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બા, મારા એક મિત્ર રાધાકૃષ્ણ જે અમદાવાદના જ છે તે તેમની પત્ની અને પુત્રી સાથે મળવા આવવાના છે. તમને કશો વાંધો નહીં હોય એવી આશા રાખું છું, શ્યામે કહ્યું. અને અનિતા વચ્ચેથી બોલી ઉઠી, પણ મને રજા મળે તેમ નથી. વળી એનો અર્થ એમ થયો કે ઘણું વધારે રાંધવું પડે અને ખૂબ કામ પહોંચે, એ લોકોને

માટે અહીં આવીને આપણી સાથે રહેવું જોઈએ? શું આસપાસ સારી હોટલો નથી? આમ તો તેઓ બહુ ધનવાન છે, સારી હોટલમાં રહેવું તેમને પરવડે જ વળી. નીલાબા બોલ્યા, ભલે ને આવે, રસોડાનું બધું કામ હું સંભાળી લઈશ. અંદરથી તો અનિતાની વાત સાંભળીને તેઓ આભાજ બની ગયા હતા. આટલું મોટું ઘર છે, આટલી સગવડ છે, અને છતાંય તે કહે છે કે તેના પતિના મિત્રોએ હોટલમાં જઈને રહેવું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથાના ગુજરાતીમાં અંશોને. પુત્રવધૂની આ વાતે નીલાબાને આવાક કરી દીધા, પણ નીલાબા પોતાની આ પુત્રવધૂને સીધી રીતે આ વાત કહી શક્યા નહીં. જો મીનાક્ષી હોત ને અને એણે આવું કંઈ કહ્યું હોત તો પોતે તેને એટલી તો ખખડાવી કાઢી હોત કે તે રડવા જ લાગત. અહીં તો તેમણે નિરુપાય થઈ અને ચૂપ જ રહેવું પડ્યું. રાધાકૃષ્ણભાઈ અને તેમનું કુટુંબ મહેમાન બનીને આવશે એ વિચારે જ નીલાબા માન્યામાં ન આવે એટલા ઉત્સાહમાં આવી ગયા. અહીં મળતા શાકભાજી, ફળો અને અનાજ તો બધા તાજા જ હતા, પણ સાથે સાથે ઊંચી જાતનાય હતા અને બહુ મોંઘા પણ નહોતા. એમણે વિચાર્યું, પોતાની વહુને પૂછ્યા વિના જ તેઓ ખૂબ ખૂબ વાનગીઓ અને મીઠાઈઓ બનાવી કાઢશે. એની એમણે યોજના કરી લીધી. આ વાત જો કે અનિતા તો જાણીને નારાજ જ થવાની હતી. તેને ખાતરી હતી કે જો બા અહીં ન હોત અથવા તેમણે કામ ઉપાડી લેવાની વાત ન કરી હોત તો શ્યામે તે કુટુંબને, એટલે કે મિત્રના કુટુંબને, રહેવા કદી ન જ બોલાવ્યું હોત. શ્યામને એ વાતનો વિશ્વાસ હતો કે ભલે તેની ઈચ્છામાં તેની પત્નીની સંમતિ હોય કે ન હોય, તેની માતાની સંમતિ હોય જ. આમ અનિતાની ઈચ્છાની અવગણના થઈ તેથી તે ખૂબ વ્યગ્ર થઈ ઉઠી. પહેલી વાર એવી પરિસ્થિતિ આવી કે જેમાં તેની ઈચ્છાને કશું જ માન ન મળ્યું. અને હવે જે સર્જાશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

રાધાકૃષ્ણ એક મોટી કંપનીના ઊંચા હોદ્દે કામ કરતા હતા. તેમણે ખૂબ ધન જ એકઠું કર્યું નહોતું, પરંતુ ઘણી પ્રતિષ્ઠા પણ પામ્યા હતા. તેઓની વય લગભગ 55 વર્ષની હતી અને તેની પત્ની સાવિત્રીએ સુંદર રેશમી સાડી પહેરી હતી અને નીલાબાની આંખોમાં દેવી મહાલક્ષ્મી જેવી જ સરસ હતી. તેમની 10 વર્ષની દીકરી સવિતા પણ આવી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત ને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર બહુના અંશોને. એરપોર્ટ પરથી ઘરે આવ્યા બાદ નીલાબાને જોતા વહેત સાવિત્રીએ નીચા નમીને તેમનો ચરણ સ્પર્શ કર્યો. ખૂબ જ સંતોષ પામેલા નીલાબાએ એ જોઈને ખૂબ રાજી થયા કે અમેરિકામાં રહેવા છતાં આ કુટુંબે ભારતના સંસ્કારો અને રિવાજો છોડી દીધા ન હતા. બહુ સંપત્તિવાન હોવા છતાં રાધાકૃષ્ણ અને સાવિત્રીના ચહેરા પર કંઈક દુઃખની છાયા દેખાતી હતી. અનિતા મહેમાનો સાથે ઔપચારિક વાતો કરીને કપડાં ધોવાના બહાને બહેરામાં જતી રહી. ચા પાણી પતાવ્યા પછી શ્યામ અને રાધાકૃષ્ણ બેઠક રૂમમાં વાતો કરતા હતા અને નીલાબા રસોડા તરફ વળ્યા. શાક સમારવાની તૈયારી કરતા જ હતા ત્યાં સાવિત્રી પણ તેમની પાસે આવી પહોંચી. લાવો બા, હું શાક સમારી આપીશ. એટલું કામ તો મને કરવા દો. મને જોકે આવું કટર નહીં ફાવે, હું તો ચપ્પુથી જ કાપી લઈશ. ઝડપથી કામ કરતા કરતા સાવિત્રી નીલાબા સાથે વાતચીત પણ કરતી હતી. બંનેને એકમેક માટે લાગણી થઈ ગઈ. રસોડામાં જે રીતે આ લક્ષ્મી જેવી બહેને નિરાભિમાની થઈને તેમને મદદ કરી તે વાત નીલાબાને સ્પર્શી ગઈ હતી. બધાને નીલાબાએ પ્રેમથી જમાડ્યા. વાનગીઓ ખરેખર સરસ બની હતી અને તેમની રાંધણ કળાનું પ્રદર્શન થઈ શક્યું હતું. પછી માનસીને તેના પ્રામમાં મૂકીને દરરોજની જેમ બહાર ફરવા લઈ જવાની તૈયારી નીલાબાએ કરી. ત્યાં જ સાવિત્રીએ પૂછ્યું, હું તમારી સાથે આવું? અમેરિકામાં આવું વાક્ય સાંભળવા મળે અને એ પણ નીલાબાને તો કેટલો આનંદ થયો હશે. વાતને આગળ વધારીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ચોક્કસ આવો ને. ચાલતા ચાલતા સ્વાભાવિક જિજ્ઞાસાથી નીલાબાએ પૂછ્યું, તમને કેટલા બાળકો છે? અચાનક સાવિત્રી રડવા લાગી. નીલાબાએ માફી માંગતા કહ્યું, મને તો કશી ખબર નથી, તમને મેં દુઃખ પહોંચાડ્યું. આંસુ લૂંછતા સાવિત્રી બોલી, ના ના, આમ પણ મારે તમને ખાનગીમાં વાત કરવી જ હતી, કદાચ એથી મારું દુઃખ દૂર થાય. બીજા કોને કહું, મને તો સમજ નથી.

પડતી કે શું કરું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુને. શું થયું છે મને કહો તો, નીલાબાએ કહ્યું. શું નથી થયું બા, અમે 18 વર્ષ અગાઉ અમેરિકા આવ્યા. આ અમારા વતન જેવો દેશ બની ગયો છે. અહીં આવ્યા તે પહેલાં મારે ક્ષમા નામે દીકરી હતી, સવિતા પછીથી જન્મી. અહીં અમેરિકામાં અમને એ વાતનો મોટો ડર હતો કે અમારી છોકરીઓ અમેરિકન છોકરીઓ જેવી થઈ જશે, એટલે જ અમે ઘરમાં ભારતીય રીતરિવાજો માટે ખૂબ ચીવટ રાખતા, જેમ કે દેવપૂજન, ઉત્સવો ઉજવવા વગેરે. અમે એ લોકોને કહે રાખતા કે ભારત જ આપણું માદરે વતન છે, આપણે અમેરિકામાં કેવળ કમાણી કરવા આવ્યા છીએ. દરેક વર્ષે અમે એમને ભારતની મુલાકાતે પણ લઈ જતા, જેથી પોતાની માતૃભૂમિ તેમને માટે સાવ અજાણી ન રહે. આમ તમે ક્યાંના છો, નીલાબાએ પૂછ્યું. અમે નડિયાદ બાજુના. મારા બાપુજી તમાકુનો જથ્થાબંધ વેપાર કરે. મેં કોલેજના 2 વર્ષનો અભ્યાસ કર્યો અને નાની ઉંમરે લગ્ન થઈ ગયા. જ્યારે ક્ષમા 20 વર્ષની થઈ ત્યારે અમે તેનું લગ્ન નક્કી કર્યું, તે પણ એ વખતે હજી ભણતી જ હતી. ખૂબ નવાઈથી નીલાબાએ પૂછ્યું, તમે 20 જ વર્ષની છોકરીની અને જે હજી ભણતી હતી તેની સગાઈ અને લગ્નનું ઠરાવી દીધું? હવે તો આવું ભારતમાં પણ નથી થતું. વેલ, આમ તો એ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. અમને હતું કે જો અમે તેના માટે છોકરો નહીં શોધીએ તો તે પોતાની મેળે શોધી લેશે. તેણે એ પછી સ્વીકાર્યું કે ભારતથી આવતો જે છોકરો અમે પસંદ કરીશું તેની સાથે તે લગ્ન કરશે. તેની એક જ શરત હતી કે લગ્ન પછી પણ તે અમેરિકામાં જ રહેશે અને એનો કોઈને વાંધો ન પણ હોય. વાત શું બની તે માણીશું અગેતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો સ્વાભાવિક છે ને, અમેરિકામાં જ રહે. નીલાબા બોલ્યા, આટલા બધા વર્ષો અહીં રહ્યા પછી ભારતમાં કઈ રીતે રહી શકે? તે અનુકૂળ થાય જ નહીં. ગયે વર્ષે સાવિત્રી આગળ બોલી, અમે ભારતના મુખ્ય અખબારોમાં લગ્નની જાહેરાત આપી. અમને ઘણો આશ્ચર્યજનક પ્રતિસાદ મળ્યો. કેટલા બધા છોકરાઓ અરજી કરી હતી. બહુ ભણેલા પીએચડી ધરાવતા છોકરાઓ પણ એમાં હતા. બધામાંથી 3 કે 4 જણની યાદી બનાવી અને છેવટે એક સુરેન્દ્ર નામના ઇજનેરને પસંદ કર્યો. તે ગરીબ હતો પણ ઘણો હોશિયાર. વળી તે કોઈ ખરાબ આદતો પણ ધરાવતો ન હતો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પણ તે ગરીબ હતો તે તો મહત્વનું નહોતું ખરું? તમારી દીકરી તો પાછી અમેરિકા આવી જ જવાની હતી ને? હા, અમે ધાર્યું હતું કે જમાઈ અમારી સાથે રહેશે. અમદાવાદના ચંચળ પાર્ટી પ્લોટમાં ધામધૂમથી અમે લગ્ન ઉકેલ્યું. 3 દિવસ સુધી પ્રસંગ ચાલ્યો હતો અને અમે તો લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચ પણ ઉઠાવ્યો. 5 લાખ? નીલાબા ડઘાઈ ગયા. હા, બધા જ સંબંધીઓ માટે ભેટો પણ આપી. લગ્નમાં કોઈ કમી ના રહી ગઈ હોય એવું કોઈને લાગવા જ ન દીધું. લગ્ન પતાવ્યા પછી સુરેન્દ્ર અને શમા અમેરિકા પાછા ફર્યા અને MS ના કોર્સમાં એડમિશન તો મળ્યું પણ સ્કોલરશિપ ન મળી શકી, એટલે તેના અભ્યાસની બધી ફી અમારે જ ભરવાની આવી. એ લોકો માટે એક જુદું ઘર પણ અમે રાખ્યું. અમે ધારેલું હવે બધું સમસૂત્રું પાર પડશે. પાછી સાવિત્રી રડવા લાગી. દીકરીની કોઈ વાત હોય ને એટલે માતાને રુદન આંસુ આવી જાય, પણ અહીંયા કંઈક વાત ગંભીર પણ હતી. શું વાત હતી એને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

નીલાબા ઊભા રહી ગયા. સાવિત્રીનો પ્રશ્ન હવે કંઈક એવો ગૂંચવાતો લાગ્યો જેમાં તેઓ કદાચ મદદ ન કરી શકે. લાચારીથી તેમણે રડતી સાવિત્રીને આશ્વાસન આપતા કહ્યું, બહેન, ભગવાનની મરજી આગળ આપણું શું ચાલી શકે છે? તારી જાતને શાંત રાખ સાવિત્રી, તારા જમાઈનું મૃત્યુ વહેલું નિર્માર્યું હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સાવિત્રીનું રુદન એકાએક થંભી ગયું. તેણે ચીડાઈને કહ્યું, એ લડધાને કંઈ નથી થયું. લોકો કહે છે ને કે શૈતાન જેવા માણસોને આયુષ્ય ટૂંકું નથી હોતું, એ તો પથ્થર જેવો તાકાતવર છે. જે કંઈ થયું તે મને થયું, અમને એને નહીં. ભણવાની બીજી ટર્મ વખતે સુરેન્દ્રને સ્કોલરશીપ મળી એ જ દુર્ભાગ્ય હતું. એ સમયથી એની નજર જ જાણે તદ્દન બદલાઈ ગઈ. બંને જણમાં રોજ રોજ મોટા ઝઘડા થવા લાગ્યા અને એક વખત તો ખૂબ ગુસ્સે ભરાયેલા સુરેન્દ્રે એવું પણ કહી દીધું, હું તને તારા ચહેરાના રૂપ માટે પરણ્યો નથી, તું સિટીઝન હતી ને, માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. નિશ્વાસ નાખતા સાવિત્રીએ કહ્યું, આવું સાંભળીને ખૂબ દુઃખી થઈ ગયેલી શમાએ પણ પછી સામો એવો જ કડવો જવાબ આપ્યો, જો હું ન હોત તો તમે ભારતમાં એક કીડાની જેમ ગંદી નાળીમાં જ સબડતા હોત. તમે મને પરણ્યા છો માટે જ તમારું આખું કુટુંબ મરણ જેવી બદનસીબીમાંથી બચી ગયું છે, સમજ્યા? આમ બંને વચ્ચે કડવાશ ઝડપથી વધતી ગઈ. ઝઘડા થવા લાગ્યા અને છેવટે શમાએ ડિવોર્સ લઈ લીધા અને અમારા ઘરે પાછી ફરી. જીવનના આવા વળાંકો ઉપર પરિવાર માટે એક આફત આવી પડે છે, કંઈક એવું જ અહીંયા હતું. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા.

ડિવોર્સ બાદ ક્ષમા અમારા ઘરે પાછી ફરી. તો હવે સુરેન્દ્ર ક્યાં છે? નીલાબાએ પૂછ્યું. આ વાતને એક વર્ષ થઈ ગયું છે. તેણે અભ્યાસ પૂરો કર્યો અને ભારત ગયો છે ફરીથી લગ્ન કરવા માટે. તેને પરણવા માટે તૈયાર થનારી છોકરીઓનો તોટો નહીં હોય, એટલું તો ચોક્કસ. ત્યાં રહેતા લોકો પોતાની દીકરી ગમે તેને આપવા તૈયાર રહે છે. જો તે છોકરો અમેરિકામાં રહેતો હોય તો પછી ભલે ને તે પટાવાળાની જ નોકરી અહીં કેમ ન કરતો હોય? હવે તો તેને સારી પત્ની મળી ગઈ પણ હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, ગુજરાતીમાં જેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે અને મૂળ રચયિતા છે સુધા મૂર્તિ. તો ક્ષમાનું શું? તે ક્યાં છે? પોતાના ડિવોર્સ પછી તેણે બધો ગુસ્સો મારા પર કાઢ્યો. ભારતીય સંસ્કૃતિને, લગ્નના રિવાજોને નામે તે જ મારા સુખનું બલિદાન આપ્યું. તે જે લગ્ન માટે મારા માટે નક્કી કરી આપ્યું તેમાં મને ક્યાં સુખ મળ્યું? આ ભારતીય અરેન્જ્ડ મેરેજની કેવી માંદી પ્રથા તે મારા ઉપર થોપી દીધી. માંડ 5 મિનિટ માટે છોકરો છોકરી મળે અને ખરેખર એકબીજાને જાણ્યા વિના લગ્ન કરી લે, મને આવા લગ્ન માટે તે બ્રેઇન વોશ કરી દીધી હતી. અલબત્ત ડોલરના ભિખારીઓ ભારતમાં અસંખ્ય છે જ. એ લોકો તો દીકરીને કે દીકરાને કોઈ ગધેડા સાથે પણ પરણાવવા રાજી હોય જ્યાં સુધી તેની પાસે ગ્રીન કાર્ડ હોય. જુઓ, મેં તમારી વાત એકવાર માની અને મને શું મળ્યું? મારી આખી જિંદગી વિખરાઈ ગઈ છે તમારા બંનેને કારણે અને તમારા સડેલા વિચારોને કારણે. આજ પછી હું મારું જીવન મારી રીતે જ વિતાવીશ, બરાબર? મારી જ પસંદગીથી, સમજી ગયા ને? આજ પછી હું જે કંઈ કરું તેમાં ટાંગ અડાવશો નહીં. હા, ક્ષમાએ આવો જવાબ તેના માતા પિતાને આપ્યો હતો. દુઃખી થઈને સાવિત્રીએ ધીમેથી કહ્યું, અમને તેણે કેટલા કડવા વેણ કહ્યા, પછી તો તે અમારું ઘર છોડીને જતી રહી. હવે તે ક્યાં રહે છે? નીલાબાએ પણ ખૂબ દુઃખી અવાજે પૂછ્યું. મેં સાંભળ્યું છે કે બ્રાઝિલના કોઈ છોકરા સાથે તે કેલિફોર્નિયામાં કોઈક ઠેકાણે રહે છે અને એક રેસ્ટોરન્ટમાં વેટ્રેસનું કામ કરે છે. જીવનની વિટંબણાઓ અને પરિસ્થિતિની મુશ્કેલીઓ કેવા નિર્ણયો લેવડાવે છે એનું પણ આ એક પ્રતિબિંબ છે. વાતને આગળ વધારીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેટ્રેસનું કામ તે કોઈ એક ઠેકાણે કરે છે, ક્ષમા અને એની જિંદગીનું આ છેલ્લું વાક્ય હતું. આવું કામ એ ક્યાં સુધી કરશે? નીલાબાએ પૂછ્યું. ભગવાન જાણે. આમ તો અમારું કુટુંબ બહુ ઊંચું છે. અમારા કુટુંબમાંથી કેટલાય વેદોના વિદ્વાનો પેદા થયા. એમ પણ કહે છે કે ધર્માચાર્યો પણ મારા દાદાની સલાહ લેવા આવતા. મારા સસરા પણ કેટલા વિદ્વાન હતા. આવા કુટુંબની છોકરી આજે આવી જિંદગી જીવે છે. મને જ્યારે આ વાતનો વિચાર આવે ત્યારે મારાથી આ દુઃખ સહન થતું નથી ને મારા પેટમાં દુઃખથી તેલ રેડાય છે. ભગવાન જ જાણે છે કે અમે કઈ રીતે જીવીએ છીએ, શા માટે અને શા ખાતર જીવીએ છીએ, આટલા દુઃખો સાથે જીવીએ છીએ. સંયમની પાળ દુઃખે તોડી નાખી. આવી મોટી લાચારીની અભિવ્યક્તિ તો આંસુની ધાર જ પૂરી કરી શકે ને? નીલાબા સ્તબ્ધ થઈ ગયા અને વિક્ષુબ્ધ પણ. પોતાના જેવી ચોથા ધોરણની ભણેલી બાઈ આટલી વિચિત્ર સમસ્યાનો ઉકેલ ક્યાંથી લાવી શકે? તેમની પાસે તો આ સમસ્યાને ઊંડાણથી તપાસવાની હિંમત પણ ન હતી. પણ તેમની પાસે સંવેદના અને કરુણા જરૂર હતી, જેથી તેઓએ આંસુ લૂછી શકે એવા દુઃખી આત્માની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. શું હવે તમારી બીજી દીકરી સવિતા માટે પણ તમને ચિંતા થવા લાગી છે? તેમણે બહુ નરમાશથી પૂછ્યું. અને વાસ્તવિક હતું. શું થશે એ વાતને આપણે આવતા એપિસોડમાં માણીશું. તમારા પ્રતિભાવ અમને વોટ્સએપ નંબર 9512966888 પર મોકલી આપો. સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક કે યુટ્યુબ પર કોમેન્ટ અથવા તમારા અવાજમાં રેકોર્ડ કરીને તમે માહિતી મોકલી શકો છો, પ્રતિભાવ આપી શકો છો. આ બધા જ સોશિયલ મીડિયાના એકાઉન્ટ અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો. આ સિવાય ઇન્ટરનેટના માધ્યમથી તમે અમારા રેડિયોને બીજા મિત્રોને સંભળાવવા માટે દૂરના વિસ્તારોમાં મોકલવા ઇચ્છતા હોવ તો અમે રેડિયો ગાર્ડન વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: नमस्कार श्रोता मित्रों, रेडियो पालनपुर 90.4 एफएम पर आप सबनु हार्दिक स्वागत छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ कम्युनिटी रेडियो स्टेशन पर शहर नी तमाम कम्युनिटी नो अवाज बनवा विविध कार्यक्रमों नो प्रसारण करवामां आवे छे। बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आ रेडियो स्टेशन पर आजना आ कार्यक्रम एटले के पालनपुर साहित्य वर्तुळमां आप सौ श्रोता मित्रोनुं हार्दिक स्वागत छे। श्रोता मित्रों, पालनपुर एटले के शायरोनुं मोसाळ, गजल कविताओ साहित्यिक रचनाओ लोक बोली अने पालनपुरनी पोतानी आगवी पालनपुरी हिंदीमां लखायेली केटलीय एवी साहित्यिक रचनाओ आजे अमर बनी चूकी छे। साथे साथे पालनपुरना साहित्यना सौथी मोटा नाम पर पछी ए चंद्रकांत बक्षी होय के गजल साहित्यनी अंदर शून्य पालनपुरी, मुसाफिर पालनपुरी, सैफ, ओजस अने अमर पालनपुरीनुं नाम होय, आवा तो अनेक पालनपुरी शायरोए समग्र विश्वमां पालनपुरनुं नाम जळहळतुं कर्युं छे। 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો। એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 એફએમ આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ। આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે। પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુર વાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે। આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો। રેડિયો પાલનપુર 90.4 એફએમ પર
1: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 એફએમ તરફથી હું નરેન્દ્ર જગતાપ પાલનપુરી આપ સૌ શ્રોતા મિત્રોને હું આવકારું છું સાહિત્ય

0: મન ઝરણાને પાર, એ પણ કાવ્યસર્જન છે. તો આવો આજે શ્રોતા મિત્રો આપણે સાંભળીએ બેચરભાઈ ગુરુદેવને. એમના જ એક શેરથી હું શરૂઆત કરવા જઈશ કે લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, ન વંચાય તો એ કોરું કાગળ હોઈ શકે. હવા સરસ સરસ શેર એમને લખેલા છે. એક બીજો શેર પણ હું આપને સંભળાવીશ કે દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, લીસોટા સાપના આજે મળે છે. તો આવા સરસ સરસ શેરના માલિક એવા શ્રી બેચરભાઈ ગુરુદેવને હું આજે પ્રથમ પ્રશ્ન પૂછીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. બેચરભાઈ, કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું? આપની કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું?
1: નમસ્કાર. નમસ્કાર શ્રોતા મિત્રો. તો કવિતાનું પ્રથમ પુષ્પની વાત છે. કવિતા એ જન્મજાત અનુભવની વાત છે અને બાળપણમાં એવું સિંચન મળ્યું હોય એની વાત છે. અક્ષરોનું તારામંડળ અને તેને દિવ્ય પ્રકાશ અગોચર આનંદની અનુભૂતિ કરાવે છે. મારું બાળપણમાં સાંભળેલા બાળકૃષ્ણ સુદામાનું આખ્યાન, પાંડવોનો જગન, જનિતાની મધુર વાણી આજે આંખ ભીની કરી જાય છે. અને સૌરાષ્ટ્રની રસગાથામાં પિતાજીએ લોકવાર્તાના રસથાળ એ મારા હૃદયને વિનાશ અર્પતું રહ્યું છે. સ્થિતિ અને પરિસ્થિતિ એવી થઈ કે બાળપણમાં જ્યારે હું ધોરણ 8 ભણતો હતો ત્યારે મારા પિતાજી કુદરતી રીતે બીમાર થઈ ગયા. ઘરની પરિસ્થિતિ એવી હોવાને કારણે સાથે સાથે ભણવાનું અને તેની સાથે મજૂરી કરવાની, જેને કારણે મને વેદના અને સંવેદના સૂર મળેલા. અને ત્યાર પછી હું આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને કવિતાનું મને તે વખતથી એક નવી સૂઝ મળેલી.
0: મિત્રો, બેચરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનની અંદર હાઈવે પોલીસ ચોકીમાં ફરજ બચાવી ચૂક્યા છે. અગાઉ તેઓ પાલનપુર સિટી, તાલુકા, ડીસા સિટી, દિયોદર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સામટી જેવા પોલીસ સ્ટેશનમાં પણ તેઓએ ફરજ નિભાવેલી છે. પોલીસ ખાતાની અંદર રચ્યા પચ્યા રહ્યા પછી પણ તેઓ શ્રી કવિતાથી ઘણા નજીક છે અને આપને એમની એક કવિતાનો આશ્વાદ કરાઈશ. તો આપણે એમની એક સરસ કવિતાને માણીએ. તો મિત્રો સાંભળો.
1: તો નમસ્કાર શ્રોતા મિત્રો. એક ગઝલ છે, વધારી ભુજંગી છંદ છે, મતલાનો શેર છે. અમે જિંદગીની જફાઓ વધારી, અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. બીજો શેર છે. મળેલો નજારો ગમ્યો તે ગણી લો, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, તમારી હજૂરી મજાઓ વધારી, તમારી હજૂરી મજાઓ વધારી. નથી રૂજ જુલમો ભરેલી દવાથી, નથી રૂજ જુલમો ભરેલી દવાથી, ઈરાદા ભરેલી સજાઓ વધારી, ઈરાદા ભરેલી સજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. આગળ એક શેર છે. જવું તું અમારે તમારા ઘરેથી, જવું તું અમારે તમારા ઘરેથી, રહી ના શકું તો રજાઓ વધારી, રહી ના શકું તો રજાઓ વધારી. છેલ્લે મક્તાનો શેર છે. અમે જો મળે જો અધૂરી અમોને હથેળી, મળે જો અધૂરી અમોને હથેળી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. ધન્યવાદ.
0: સરસ બેચરભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પોલીસની આ કઠોર નોકરી અને આ કોમળ કવિતાનું સંયોજન કેવી રીતે તમે સાધ્ય કર્યું? શું શ્રોતા મિત્રોને આપ જણાવશો?
1: જી જરૂર. જે વેદના અને સંવેદનાઓ છે એ સુર માણસના જીવન પર્યાપ્ત સિંચનમાં વણાયેલો અને વખણાયેલો હોય છે. આ મારા અંતર્મનની શબ્દોની કંડરાયેલી વાતો હું કહું છું. હું જ્યારે મારી ફરજ પર હોઉં છું ત્યારે હું મારી ફરજ ક્યારેય ચૂક્યો નથી. મારી વફાદારી મને ખૂબ જ ઉપયોગી નીવડી છે અને મારી અધિકારીઓ સાથે પણ હું સહયોગી રહ્યો છું. જ્યારે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રથમ મારું પોસ્ટિંગ થયું અને તે વખતે મોટાભાગે પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમમાં જવું પડતું, ડેડ બોડી જોતા પોલીસ સ્ટેશનમાં લગભગ મોટાભાગે દુઃખી દુખિયારા માણસો, આંસુ સારતા માણસો આવતા ત્યારે તેને આશ્વાસન આપતો. એટલે લોકોના દુઃખ અને અમે જોયેલા દુઃખનું સંયોજનથી અમને કવિતાનું એક સ્મરણ થતું અને રાત્રે ઘરે જતા પ્રથમ અમે

0: ભગવાનનું નામ પૂજા પ્રાર્થના કરી જમીને અને કંઈક આવું લખી અને પછી જ અમને નિરાતે સુવાનું કરતા આ અમારો કાયમી નિત્યક્રમ રહેતો.
1: જી વેચરભાઈ, આજે આપણે અનલોક થયા પછી પ્રથમ વખત સ્ટુડિયોમાં મળીએ છીએ. આ અગાઉ આપણે આ જ માધ્યમથી ફોનાયરા દ્વારા આપણે આ કાર્યક્રમો કર્યા છે. તો આપ જાણો જ છો કે કોરોનાના કહેર પછી હવે જ્યારે હળવાશ આપણે અનુભવી રહ્યા છીએ ત્યારે એક વખત એવો વચ્ચે આવી ગયો કે માણસને માણસથી ખતરો, મૃત્યુને લાશોનો વકરો, સૌના ચહેરા વિવળ લાગે, મોઢે મોઢે નોખી ખબરો, આવી જે કવિતાઓ અમારે લખવી પડી હતી એ જે સમય હતો કોરોનાનો, આ બધાની વચ્ચેથી આજે આપણે થોડા હળવાશથી બહાર આવ્યા છીએ. તો શ્રોતા મિત્રો, આપ પણ ખૂબ સરસ હળવા બનીને આ કાર્યક્રમને માણો. ગુરુદેવ, આપને એ પૂછવા માંગુ છું કે આ જે કવિતા યજ્ઞ તમારો જે ચાલ્યો છે, તમે જે વર્ષોથી આજે પરિશ્રમ કરી રહ્યા છો, પાલનપુરના શાયરો કે અન્ય કોઈ વ્યક્તિનું આપને કોઈ માર્ગદર્શન મળ્યું કે?
0: જી જરૂર. પ્રથમ તો આપ મારા અંગત મિત્ર, 35 વર્ષથી આપે શબ્દ સાધના પરિવારમાં બેસતા એટલે કવિતા અને ગઝલની ગોઠવણનું સારું સૂચન મને મળતું. એ દરમિયાનમાં બાબુ દિલજલા પાલનપુરના અને એવા કવિ મિત્રો જે ગઢવી સમાજના મિત્રો, એમના સહવાસથી મને કવિતા લખવાની હળવાશ મળતી. તો બીજો એક ભુજંગી છંદ છે, એનું ટાઇટલ છે સતાવો. પ્રથમ શેર છે, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: વાહ.
0: બીજો શેર છે, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, તમારી વફાઓ કહીને બતાવો.
1: વાહ.
0: ત્રીજો એક શેર છે, હસું છું તમોને અમારા ગણીને, હસું છું તમોને અમારા ગણીને, અમીનો તમાશો અધૂરો ગણાવો. નથી માર મારો જરા કે તમોને,
1: પરિવાર
0: નથી માર મારો જરા કે તમોને, કહું બોલ મીઠો સદાય ભગાવો, કહું બોલ મીઠો સદાય ભગાવો. અને છેલ્લો શેર છે, મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહેવું હતું રાત શુષ્ક સતાવો, રહેવું હતું રાત શુષ્ક સતાવો. અને પ્રથમ શેર ફરી રિપીટ કરું છું, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: આનો મક્તાનો શેર જે આપ બોલ્યા, શું એને ફરી રિપીટ કરશો મિત્રભાઈ?
0: મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો.
1: બેચરબી, એક અંગત પ્રશ્ન પૂછવો છે. તમારું જે શુષ્ક પીરોજપુરી તમારું જે ઉપનામ છે, હું તો તમને વર્ષોથી ઓળખું છું, તમે સદાય તરો તાજા રહો છો, તો શુષ્ક શા માટે નામ રાખ્યું?
0: જી, શુષ્કમાં બહારથી શુષ્ક અને ભીતરમાં વિનાશ, એનું નામ જ શુષ્ક.
1: વાહ વાહ, ખૂબ સરસ. વાહ વાહ. તમે પોલીસ ખાતાની સર્વિસમાંથી તમે રિટાયર થયા, અત્યારે હળવા ફૂલ હશો.
0: જી.
1: હવે તમે ઘણી બધી વિટંબડાઓમાંથી, ઘણા બધા દોડધામોમાંથી હવે તમે હળવા ફૂલ થઈને હવે સાવ નવરા થયા છો, તો શું અત્યારની તમારી પ્રવૃત્તિ એટલે આખા દિવસનું આપનું શેડ્યુલ શું હશે?
0: દિવસ દરમિયાન સર્વપ્રથમ તો પ્રભુ પ્રાર્થના, અને પ્રભુ પ્રાર્થના બાદ રોજે રોજ કંઈક ઠુમરી, ગઝલ, સાહિત્ય વર્તુળ, સાહિત્યના વિષય પુસ્તકોનું વાંચન કરવાનું, અને કંઈક સારું વિચાર આવે એને ટોંકવાનું, અને પછી નિરાતે અને ગઝલ સ્વરૂપમાં લેવાનું.
1: સરસ. એક તમારા ડિપાર્ટમેન્ટ માટે જ એક પ્રશ્ન એવો પૂછવો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર આટલું મોટું પોલીસ ડિપાર્ટમેન્ટ છે, જેમ તમે શાયર તરીકે, એક લેખક તરીકે ઉભરી આવ્યા છો, તો તમારા આવા પોલીસ ખાતાની અંદર આટલું મોટો બનાસકાંઠા જિલ્લો છે, તો એમાં પણ આવી કલા ધરાવતા અન્ય મિત્રો હશે જો આપના કદાચ ધ્યાનમાં હોય તો, તો આના ઉપર તમે કઈ પ્રકાશ પાડશો?
0: જી, બનાસકાંઠા જિલ્લાના ગઢવી સમાજ, ચારણ સમાજના મિત્રો સાથે આ સાહિત્યનું કાયમી તાલમેલ રહે છે. પરંતુ આજના અવસરે યાદ કરવું પડે વાંસ ઊંડા ઝરણા દફન વિસનગરી હેડ કોન્સ્ટેબલ, કે જેઓ 92માં અવસાન પામ્યા છે. અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અનારવાલા સાહેબ બહુ મોટા ગજાના સાહિત્યકાર, ગઝલકાર છે, અને ગીતા જોહરી માનનીય ડીજીપી નિવૃત્ત, તેઓ પણ એક કવિત્રી હતા. આવા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણા એવા અધિકારીઓ, પોલીસ મિત્રો છે જે સાહિત્ય સાથે સુસંગત છે.
1: વાહ. મેં ઘણા વર્ષો પહેલા મિત્રો માટે જ મેં જે કહેલું કે ધરું છું તમોને વિચારો ગઝલના, તમારા અમારા સંબંધો ગઝલ.

0: ના. તો ગઝલના સંબંધોના હિસાબે જયારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે હું એટલું કહીશ કે રહે હાથ માથે સદાય પ્રભુનો, રહે હાથ માથે સદાય પ્રભુનો, રચાતા જ રહેશે વિચારો ગઝલના. મારી એવી એક ખેવના છે કે સદાય પ્રભુનો હાથ તમારા માથે રહે. અને તમે આ જે ગઝલ છે એના વિશે અને તમારું જે લેખન કાર્ય છે, તમે સરસ નવલકથા વગેરે પણ લખો છો, તો એની અંદર પણ આપ ધીરે ધીરે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી મારી ઈચ્છા છે. અને અમે એવું દરેક અમારા શબ્દ સાધના પરિવારના બધા મિત્રો તરફથી અમે તમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આપની પાસે ચુનંદા કોઈ મુક્તકો કે શેર હોય તો આપ અમને સંભળાવશો?
1: જી જરૂર. એક શેર છે કે રેડિયો પાલનપુરને અર્પણ કરવા જેવો છે.
0: વેરી ગુડ.
1: કે ભાર તમે ઉપાડો અને થાક મને લાગે.
0: વાહ.
1: ભાર તમે ઉપાડો ને થાક મને લાગે, સામે વિસામો મળે તો અહીં મોકલજો. એક બીજો શેર છે, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, રંગાયો છું તવ સંગ ભીતરના રંગમાં, મયુરને કોયલનો સાધ મળ્યો સાવનમાં, મયુરને કોયલનો સાધ મળ્યો સાવનમાં, શુષ્કને મળ્યા નવરંગ ભીતરના રંગમાં.
0: બેચરભી, હાલના જે નવોદિત મિત્રો છે કે જે લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે એના માટે ટૂંકો સંદેશ આપશો?
1: નવોદિત મિત્રોને મારે એટલું જ કહેવું પડે વડીલ તરીકે કે પોતે કવિતા યા ગઝલ લખતા હોય તો બંધારણને સાથે રહી ને લખે, અને સિનિયર કવિ મિત્ર હોય તો એમનું માર્ગદર્શન મેળવે જેથી એમને નવો ઓપ મળી શકે.
0: થેન્ક યુ. હું ઈચ્છું કે છેલ્લો એક કોઈ શેર તમારો રેડિયો પાલનપુરને અર્પણ કરીને.
1: તો એક શેર છે, જ્યારે કારગિલનું ચાલતું હતું, પાલનપુરમાં કવિ મિત્રોનું જોડાણ થયેલું, ત્યારે એક એવો શેર લખવાનું મન થાય કે શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, જોમથી જીગલે આજ મળવા આવ્યો છું.
0: ખૂબ સરસ.
1: અત્રે રેડિયો પાલનપુર અમને જે આમંત્રણ આપી બોલાવ્યા છે તો આ આયોજકોનો અને મિત્રોનો તમામનો હું હૃદયથી આભાર આપું છું અને ફરીવાર આવા મોકા અવસર આપે એવી અપેક્ષા રાખું છું.
0: ખૂબ સરસ. આપને મળીને આનંદ થયો અને ફરી વખત આપણે આ જ માધ્યમથી ભેગા થઈએ એવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ.
1: ધન્યવાદ. જય હિન્દ.
2: શ્રોતા મિત્રો, આપને પાલનપુર સાહિત્ય વર્તુળ કાર્યક્રમ કેવો લાગ્યો? આ અંગેના આપના પ્રતિભાવ, આપના સંદેશાઓ ને આપના સૂચનો અમને મોકલી આપો. 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર, એના ટ્વિટર અકાઉન્ટ પર, કે પછી આપણા વોટ્સએપ નંબર 9512996688 પર. અને આમ જ માણતા રહો પાલનપુર સાહિત્ય વર્તુળ, 90.4 FM રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: શેરો કી ખુશ્બુ, ગઝલો કા જાદુ.

હાય ફ્રેન્ડ્સ, તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. આજે તમારી સાથે વાત કરવાની છું પુસ્તકોની. હા, તમે એવું સાંભળ્યું છે કે બંધ કબાટના પુસ્તકે આત્મહત્યા કરી? ચલો તમને સંભળાવું. એકવાર ગામની લાઇબ્રેરીમાં હું શાંત બેઠી હતી. પુસ્તકનું વાંચનને મારો મનપસંદ વિષય રહ્યો છે. ત્યાં અચાનક કોઈની વાતચીતનો અવાજ સંભળાયો. આસપાસ જોયું તો કોઈ ન હતું. મને એમ કે મારો વહેમ હશે. ફરી મેં વાંચવામાં ધ્યાન પરોવ્યું. ફરી અવાજ સંભળાયો. આ વખતે હું વાતો સાંભળી શકું એટલો સ્પષ્ટ અવાજ હતો. મેં અવાજની દિશા તરફ કાન પરોવ્યા. ખરેખર તે અવાજ કબાટમાંથી આવતો હતો. આપણી હવે કોઈ કિંમત જ નથી રહી. વર્ષમાં બસ એક બે વાર સફાઈ કરવા કબાટમાંથી બહાર નીકળવામાં આવે છે, ફરી યથાસ્થાને મૂકી દેવામાં આવે છે. અરે, આપણા પાના તો જુઓ કેટલા જર્જરિત થઈ ગયા છે. પહેલાં તો કોઈ વાંચવા લઈ જતા તો સરસ બુક બાઇડિંગ કરાવીને પાછા મૂકી જતા, પણ હવે કોઈ આપણી સામે જોતું પણ નથી. આપણને પણ ખુલ્લી હવા ગમે છે, કોઈના ઘરે જવું ગમે છે, પણ આપણને કોઈ વાંચવા આવતું જ નથી. આવી હતાશા થતી તો એવું લાગે છે કે આપણું અસ્તિત્વ જ ન હોત તો સારું. મિત્રો, કોઈએ કહ્યું છે ને કે બંધ કબાટના પુસ્તકે આત્મહત્યા કરી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મોબાઈલના ત્રાસથી કરી. નર્મદ, ગીજુભાઈ, પન્નાલાલ, ઐતિહાસિક કે વ્યાકરણના પુસ્તકો સાથે માનવીની ભવાઈ કે મેઘાણીના કાવ્યો, આ અમૂલ્ય ભાતુ શું લોકોને નથી જોઈતું કે વાચક વર્ગ રહ્યો જ નથી? ના, એવું નથી. હવે મોબાઈલનું ચલણ વધ્યું છે. ટચ સ્ક્રીનવાળા મોબાઈલમાં ઘરે બેઠા જે પુસ્તકો વાંચી હોય તે ઈ બુકના માધ્યમથી વાંચી લે છે અને સાંભળી પણ લે છે. સાથે સાથે ગૂગલનો ખજાનો વાંચવાની પ્રેરણા પણ આપે છે. વાંચનનું મહત્ત્વ એટલું ઘટી ગયું છે કે હવે તો સમાચારપત્ર પણ ઓનલાઈન આવવા લાગ્યા છે. તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર.

તમે મને સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. પહેલાંના સમયમાં તો 1-3 રૂપિયાનું છાપું આખો દિવસ વાંચતા, અને હાલના સમયમાં તો 1 GB ડેટા પણ ઓછા પડે છે. પરંતુ જેમ સિક્કાની 2 બાજુ હોય છે ને, તેમ મોબાઈલ હાનિકારક હોય પણ પુસ્તક નહીં. તાજેતરમાં જ એક કિસ્સો સાંભળ્યો કે કિશોર યુવાન મોબાઈલના વધુ પડતા ઉપયોગથી મગજની નસ પતળી થઈ ગઈ અને લખવાની અસર થઈ ગઈ હતી. તેથી મોબાઈલનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. મિત્રો, મારો અંગત અનુભવ છે કે કોઈપણ પુસ્તક એકવાર વાંચવાથી તે ફક્ત વંચાય, પરંતુ જ્યારે જ્યારે તેને બીજી વખત વંચાય ત્યારે અર્થપૂર્ણ ગ્રહણ થાય છે. જે પુસ્તકને મિત્ર બનાવે છે તેને કોઈ બીજા મિત્રની જરૂર પડતી નથી. ગુજરાત સરકારે એક પ્રોગ્રામ કરેલો વાંચે ગુજરાત, તેનો ઉદ્દેશ્ય બાળકો વાંચતા થાય તે અંતર્ગત શાળાના બાળકોને વાંચન પ્રવૃત્તિ કરવામાં આવતી. બાળકોને પણ જન્મદિન પર કોઈ ભેટ આપવી હોય તો પુસ્તક આપવું, કારણ કે એ પુસ્તક તે બાળક તો વાંચશે અને સાથે સાથે ઘરના વ્યક્તિઓ પણ નવરાશની પળોમાં વાંચશે. પુસ્તક તને નમો નત મસ્તક, જ્ઞાન રહે સદા તુજમાં શાશ્વત. ઘણી વખત એવું પણ બને છે કે પુસ્તક વાંચનનો શોખ તો હોય પરંતુ સમય ન હોય. આવા સમયે ઘણી જગ્યાએ હરતી ફરતી લાઇબ્રેરી કરવી એ વિચાર ખોટો નથી. એક વાનમાં વ્યવસ્થિત પુસ્તકો ગોઠવીને નવરાશની પળોમાં જેઓ જ્યાં વિતાવા આવતા હોય ત્યાં લઈ જવામાં આવે તો કેટકેટલાએ પુસ્તક વાંચવા આવી શકે. હા, તેની માટે ચોક્કસ આયોજન કરવું જરૂરી બને. મિત્રો, પુસ્તક એક એવો ખજાનો છે ને કે જે કદી તમારા જ્ઞાનને ખૂટવા દેતો નથી. તેથી મોબાઈલ કરતાં પુસ્તકનું વળગણ રાખશો ને તો આપણે કંઈક નવું શીખી શકશો.

નમસ્કાર મિત્રો, આપ મને સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. આજનો મારો ટોપિક છે લાઈફ મૂવ ઓન. હા, લાઈફ મૂવ ઓન, ખુશીઓનું આગમન. થોડું મૂવ ઓન કરી યાર, લાઈફ સેટ થઈ જશે. મિત્રો, આ શબ્દ આપણે આપણા મિત્ર વર્તુળ પાસેથી સાંભળીએ છીએ. સાચી વાત છે, આપણે જે સદીમાં જીવીએ છીએ તે સદીની ફેશન તો અપનાવી લીધી, પરંતુ ઘણીવાર મનમાં વિચારોના કે જડતાના મૂળિયા નીકાળી નથી શકતા. તો પછી જીવનમાં આગળ કેવી રીતે વધી શકીશું? બે ભાઈઓ વચ્ચેની ખટરાગ જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે ભૂલી જઈએ અને રોજિંદા જીવનમાં ફરી અબોલા લઈએ, શું તે મૌન છે? નહીં, પરંતુ સામસામા બેસીને મનના બધા વહેમ કે શંકા કુશંકા નીકાળી સદૈવ સાથે રહેનાર જીવનમાં ચોક્કસથી મૌન કરશે. એવું કહેવાય છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે અને પોતાના હોય ત્યાં નારાજગી કે ગુસ્સો પણ હોય, પરંતુ એ નારાજગી કે ગુસ્સાની મર્યાદા ઓછી અને પ્રેમમાં વધારો જોવા મળશે. પરપોટા સમાન કર્મ ગણેને આંગળીના ટેરવે બ્રહ્મ ચણે, પરપોટા સમાન કર્મ ગણેને આંગળીના ટેરવે બ્રહ્મ ચણે, દેખાડો કરે એ સમાજનો જો હોય મોભી, દેખાડો કરે એ જો સમાજનો હોય મોભી, તો સમાજ કરતાં સમજણ મોટી. સમાજમાં કે આપણા આસપાસના વાતાવરણમાં બાહ્યા દેખાવ કરવો તેના કરતાં ખરેખર જીવનમાં જતું કરતાં અને આગળ વધતાં શીખીશું તો આપણું વ્યક્તિત્વ આપોઆપ ખીલી ઉઠશે.

આપ મને સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર. કોઈ કંપનીમાં જ્યારે કોઈ કર્મચારી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ ની ઓળખાણથી કામ પર લાગે છે ને, ત્યારે તે કર્મચારીની તમામ લેખાજોખા પૂછી લેવામાં આવે છે. જો તેની ઓળખાણ પોઝિટિવ આપી હશે તો ઠીક, નહીંતર નેગેટિવ ઓળખાણ હશે તો પૂર્વગ્રહને માન્યતાના આધારે તે કર્મચારી સાથે તેવું જ વર્તન કરવામાં આવશે. શું તે કર્મચારી સાથે મૂવ ઓન કરીને નવી તક ન આપી શકાય? આપણા સામાજિક સંબંધમાં પણ એવું જ થાય છે. પછી પિતા પુત્ર, મા દીકરી, લોહીના સંબંધ કે મિત્રતાના સંબંધ, ઘણી વખત અબોલા કે નારાજગી એટલી બધી વધી જાય છે કે હું પણ કે આપણે આપણો અહમ નીચો નમવામાં ગવાતો હોય એવું લાગે છે. અને રસ્તે એટલા આગળ વધી જઈએ છીએ કે પાછા વળવું આપણી માટે મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાનો એક જ ઉકેલ છે, જે તે સમયે જતું કરવાનું અને જીવનમાં આગળ વધશો તો કદાપી દુઃખી થવાનો વારો નહીં આવે. છુપાયેલા દર્દને હાસ્ય નિખારે છે, જાણે ઉદાસીનતાને તે પખાળે છે. છુપાયેલા દર્દને હાસ્ય નિખારે છે, જાણે ઉદાસીનતાને તે પખાળે છે. અમસ્તી ન ઉજળે કોઈની સુંદરતા, અમસ્તી ન ઉજળે કોઈની સુંદરતા, કેટલાય ગમના વરખ તેને સવારે છે. મિત્રો, કોઈ પણ દર્દમાં હાસ્ય એ મલમનું કામ કરે છે. ઉદાસીનતા ભૂલીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈનું વ્યક્તિત્વ અમસ્ત ઉજળું નથી હોતું, પરંતુ તેની પાછળ તે વ્યક્તિએ કરેલું જીવનમાં મૌન જવાબદાર છે. મિત્રો, નવી ફેશન, નવા વિચારો, નવા રિવાજો ને નવા સંબંધો અપનાવવામાં આપણે જો સંકોચ નથી અનુભવતા, તો પછી ખાટા મોડા અનુભવ ભૂલીને આપણે કેમ આગળ ન વધી શકીએ? કૂવામાંના દેડકા જેવી સ્થિતિ બનાવીએ તેના કરતાં સંબંધોને નવી તક કેમ ના આપી શકીએ? લાઈફ મૂવ ઓન હશે તો ચોક્કસથી ખુશીઓનું આગમન થશે. વાણી મણોન્દ્રાના નમસ્કાર. હાય ફ્રેન્ડ્સ, રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આપનું હાર્દિક સ્વાગત છે. દિલ તો બચ્ચા હૈ, ચાલો ફરી ઉંમરના એ પડાવની વાત કરીએ જ્યાં બાળપણને ઘડપણ વાલું લાગે, ઘડપણને બાળપણ પણ વાલું લાગે. નાનું બાળક તેના દાદા દાદી કે નાના નાની સાથે જે યાદગાર પળો વિતાવે છે, તેવી પળો ભાગ્યે જ મા બાપ પોતાના સંતાન સાથે વિતાવી શકતા હશે. મિત્રો, ઘડપણ એ ઉંમરનો એવો પડાવ છે જ્યાં નાના બાળકની જેમ જીવવાની ઈચ્છા થાય. ક્યાંક એવું કારણ મળી જાય, યાદોના શમણે પગરવ અકારણ પડી જાય. ક્યાંક એવું કારણ મળી જાય, યાદોના શમણે પગરવ અકારણ પડી જાય. ન હોય કોઈ શરત કે ફરિયાદ, ન હોય કોઈ શરત કે ફરિયાદ, બસ એક એવું હૃદયને મુજને બાળપણની વિરાસત મળી જાય. મિત્રો, શબ્દો સમજવા જરૂરી. બાળપણની યાદોના સ્વપ્ન અકારણ આવે છે, કારણ બાળપણમાં કોઈ શરત કે ફરિયાદ નથી. આવું નિખાલસ હૃદય અને ખુદને જો આવી વિરાસત મળી જાય ને, તો જીવનમાં ખુશ રહેવાનું બહાનું મળી જાય છે.

દિવસ એક દાદા એક નાનકડી બેકરીની દુકાનમાં જાય છે અને એક બ્રેડ કેકનો ઓર્ડર કરે છે. દાદાને ડાયાબિટીસ હતી, ઘરેથી જ શુગર લેવલ ચેક કરીને નીકળ્યા હતા. બધું ઠીક હતું એટલે આજે કેટલાય મહિનાથી ધરબી રાખેલી ઈચ્છા પૂરી કરવી હતી, કેક ખાવી હતી. કેકનો ઓર્ડર અપાઈ ચૂક્યો હતો. એક 7-8 વર્ષનો બાળક વેટર તરીકે કેક લાવી રહ્યો હતો. અચાનક ઠોકર વાગતા કેક પડી જાય છે. બાળક અને દાદાના મનમાં ઘણો અફસોસ થયો. બેકરીનો માલિક તો બાળકને જેમ તેમ બોલવા લાગે છે. આ દાદાને સહન નથી થતું અને કેક પડ્યાનો આરોપ પોતાના પર લઈ લે છે. આ જોઈને બેકરીના માલિક લાગણી અનુભવે છે. તે બાળકને અને દાદાને કેક તેના તરફથી ખાવા માટે આપી દે છે. ખરેખર ઘડપણ અને બાળપણમાં જે બોળપણ હોય છે ને, એવું ક્યાંય હોતું નથી. હિન્દીમાં એક સુંદર લીટી છે, હમ ભી અગર બચ્ચે હોતે. બાળક સાથે બાળક થવું કોને ન ગમે, બાળક સાથે કાલી ગેલી બોલી બોલવી કોને ન ગમે, ગોળો બનવું કોને ન ગમે. દરેકના હૃદયમાં એક બાળક છે, જરૂર માત્ર તેને પારખવાની છે. કોઈ બાળક ચોકલેટ કે અન્ય કોઈ વસ્તુ એટલા ભાવથી ખાતું હોય કે તેને જોઈને આપણને પણ ખાવાની ઈચ્છા થાય અને તેમાં પણ વૃદ્ધ સજ્જનને વધુ ઈચ્છા થાય. આપણા ઘરમાં કે ઘરની આસપાસ કેટલાય વૃદ્ધ એવા છે જેને નાના બાળકની જેમ અને જે નાની મોટી વસ્તુ ખાવાની ઈચ્છા કરતા આપણે જોયા જ હશે. હમ ભી અગર બચ્ચે હોતે, દિલ તો બચ્ચા હૈ જી.

રાત આવે ને નિંદર જાગે, શબ્દો સૂતા ને વિચાર જાગે. રાત આવે ને નિંદર જાગે, શબ્દો સૂતા ને વિચાર જાગે. બે બુંદ પોષી દે સ્વપ્નની છાટ, બે બુંદ પોષી દે સ્વપ્નની છાટ, વસવી ન લાગે અત્તરની અમી રાત. રાતના સપના અને વિચારોનું જાગરણ નાના બાળક કે ઘડપણ સમાન હોય છે. તેમાં મન વિચારો માટે મોકળું હોય છે. શેરીમાં રમતા નાના બાળકો સાથે પકડદાવ, લંગડી કે સત્તા કુકડી રમવાની મજા અલગ હોય છે. ઘરે રમતા બાળકો સાથે ક્યાંક આપણે પત્તા, કેરમ કે લૂડોની રમત રમી લઈએ છીએ, મન રોમાંચિત થઈ જાય છે. રમત પણ બાળક હોવાનો અહેસાસ કરાવે છે. મિત્રો, એવું કહેવાય છે કે તમારા હૃદયમાં એક લીલું વૃક્ષ સાચવી રાખજો. ક્યારેક ત્યાં કલબલાટ કરતું કોઈ પક્ષી આવશે ને તે તમારું જીવન બદલી નાખશે. જે ઘરમાં ઘરડા દાદા દાદી કે નાના નાની હશે ને, એ ઘરમાં ચોક્કસથી સંસ્કારોનું સિંચન થતું હશે. જો કોઈ કારણસર પોતાના દાદા દાદી કે નાના નાની કોઈક બોલી જાય તો પણ બાળકને નથી ગમતું. કારણ ક્યાંક ને ક્યાંક તેનો અંશ છે જેની માટે સુરક્ષા અને પ્રેમની લાગણી અનુભવે છે. બાળકનું મન મોકળું હોય છે અને તેનામાં નિખાલસ ભાવના હોય છે. સાચી વાત છે, નાની મોટી વાતમાં મતભેદ કે નારાજગી મનભેદ સુધી ન લાવે તે

બાળપણ છે. રમતા રમતા ઝઘડવા કે ફરી પાછા ભેગા થઈ જાય તે બાળપણ છે. જ્યારે આપણા મતભેદને મનભેદ સુધી પહોંચતા વાર નથી લાગતી અને કેટલી મોટી સંબંધની તિરાડો તેમાં ઊભી થઈ જાય છે. તેથી જો જિંદા દિલથી જીવન જીવવું હોય ને તો બાળક બનવું પડે. ફરી કહીશ, હમ ભી અગર બચ્ચે હોતે, દિલ તો બચ્ચા હૈ જી.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી

0: ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

रेडियो पालनपुर।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા

તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

બાર 9512-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.